નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. ફ્રીક્વન્સી મોડ્યુલેશન 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. આજે શુક્રવાર 22 મે 2026, વિક્રમ સંવત 2082 અને જ્યેષ્ઠ સુદ છઠ, સવારના 5:57 અને 40 સેકન્ડ થઈ રહી છે. સભાનો શુભારંભ શહેનાઈની મંગળ સુરાવલીઓ સાથે કરીએ.

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો અર્ચના કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. આજના અમૃતધારા કાર્યક્રમમાં આપ ડોક્ટર ચંદ્રકાંત શેઠ પાસેથી સંકલ્પ આ વિષય પર ચિંતનાત્મક વાર્તાલાપ સાંભળશો.
1: સંકલ્પ શબ્દ કાને પડતા જ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ એ પંક્તિ યાદ આવી જાય છે. જીવનમાં કોઈ સંકલ્પ તો કરવાનો જ, પણ શિવ એટલે કે કલ્યાણકારી સંકલ્પ કરવાનો, પોતાનું અને તે સાથે અન્ય સૌનું ખરેખરું કલ્યાણ કરે એવો સંકલ્પ. આપણો સંકલ્પ હોય સારા થવાનો, સાચા થવાનો, શુદ્ધ અને સશક્ત થવાનો. સંકલ્પની જરૂર પડે છે ઊંચે ચડવા માટે. સંકલ્પ હોય મુશ્કેલીઓ સહન કરીને આગે કદમ ભરવા માટેનો, પરાક્રમ કે સાહસ કરવા માટેનો, આત્મસમૃદ્ધિ ને આત્મસિદ્ધિ માટેનો. સંકલ્પ ક્યારે કરવો, કઈ બાબતમાં કરવો એ માટે સ્વસ્થ અને શાંત ચિત્તે વિચારવું જોઈએ. આપણે જીવનમાં કઈ બાબતમાં સંકલ્પ લેવો તે બધી બાજુનું વિચારીને નક્કી કરવાનું રહે છે. સંકલ્પ કરવો એટલે દ્રઢ નિશ્ચય કરવો, પારા જેવા ચંચળ મનને સ્થિર કરવું, દ્રઢ કરવું, એકાગ્ર કરવું, અને એ છે કાર્ય સાધનાનું પહેલું પગલું. એ પગલું ભરવામાં વીરતા અને ધીરતા બે અનિવાર્ય. પાયામાં સ્થિરતા ન હોય તો પ્રગતિ થતી નથી. સંકલ્પ મનમાં બાંધ્યા પછી અથવા મનને સંકલ્પમાં બાંધ્યા પછી તેને એકાગ્રતાપૂર્વક, નિષ્ઠાપૂર્વક વળગીને આગળ ચાલવાનું રહે છે. સંકલ્પ સિદ્ધિમાં જે બાબતો બાધારૂપ લાગે તેનો તત્કાળ ત્યાગ કરવો જોઈએ. સંકલ્પ સિદ્ધિમાં ઉપકારક કે સહાયરૂપ બાબતોનો આપણે પૂરેપૂરો લાભ લેવો જોઈએ. આપણે સંકલ્પપૂર્વક જે કામ હાથમાં લીધું હોય તે બોજારૂપ કે વેઠરૂપ તો ન જ લાગવું જોઈએ. આપણો તો એક જ નિશ્ચય હોય, કાર્યમ સાધ્યામિ દેહમ પાત્યામિ વા, કરેંગે યા મરેંગે. તીર જેમ લક્ષ્યની દિશામાં ધસે એમ આપણો સંકલ્પ સિદ્ધ કરવા તરફ આપણે ધસવાનું હોય. અશક્ય શબ્દને આપણા જીવનના કોષમાંથી હટાવી દઈ નરવીર નેપોલિયનની જેમ આપણે આપણી લડાઈ લડી આપણો મકસદ પાર પાડવાનો રહે છે. સંકલ્પવાન મનુષ્યના પગમાં આશા અને ઉત્સાહની પાંખ હોય છે અને એની આંખોમાં ધ્રુવના તારાની સ્થિર ચમક હોય છે. એ પોતે સંકલ્પ બળે, આત્મબળે પોતાના નસીબનો અજેય સિકંદર બની રહે છે. એ તો ચરાથી ચરતો ભગવાનનો મંત્ર ગ્રહીને સંકલ્પપૂર્વક પોતાના જીવનના અશ્વને ધારી દિશામાં જય સિદ્ધિ માટે પ્રેરતો રહે છે. સંકલ્પ શક્તિનો મહિમા, એનો જાદુ અનેક મહાપુરુષોએ પારખ્યો છે, અનુભવ્યો છે. સર વોલ્ટર સ્કોટ, ચાર્લ્સ ડાર્વિન, સ્વેન હેડિન, તો આપણે ત્યાં સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી જેવા અનેક મહાપુરુષોના જીવનમાં સંકલ્પ શક્તિનો ચમત્કાર થયેલો પ્રતીત થાય છે. આલ્પાત્મામાંથી મહાત્મા બનનાર ગાંધીજીના જીવનમાં સંકલ્પે કેવો પ્રબળ ભાગ ભજવ્યો છે તે આપણે જોઈ શકીએ છીએ. જેમ કોઈ સ્વપ્ન વિનાનું, તેમ કોઈ શિવ સંકલ્પ વિનાનું જીવન આપણને અલુનું અને નિર્માલ્ય ન લાગે તો જ નવાઈ. સમજદાર મનુષ્ય કોઈ સંકલ્પ વિના આડેધડ પોતાની જીવન નૌકા ચલાવતો નથી. જેમ કલ્યાણ કરનારો દુર્ગતિને પામતો નથી, તેમ શિવ સંકલ્પ કરીને સાધકની રીતે જીવન યજ્ઞ કરનારો પણ દુર્ગતિને પામતો નથી.
0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમૃતધારા અંતર્ગત ડોક્ટર ચંદ્રકાંત શેઠ પાસેથી સંકલ્પ આ વિષય પર ચિંતનાત્મક વાર્તાલાપ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
2: નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. સવારના 6:35 થઈ રહી છે અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. આવો પ્રથમ સાંભળીએ કોહિનૂર ફિલ્મમાં મોહમ્મદ રફીને, રચના છે શકીલ બદાયુનીની અને સંગીત છે નૌશાદનું.

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક બફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઇલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: અને હવે સાંભળીએ મોહમ્મદ રફીને બૈજુબાવરા ફિલ્મમાં.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. સાંભળીએ મેરે મહેબૂબ ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં, સંગીત છે નૌશાદનું.

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન શ્રેણી, પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનો. હવે આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું, 2027 વિધાનસભા ચૂંટણી બાદ સરકાર 5 વર્ષની જ રહેશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ભુજ દિલ્હી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા. જામનગર પોલીસે કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અને અમદાવાદમાં રમાયેલી આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહી છે. ગુજરાતમાં 7મું રાજ્ય છે જ્યાં સમિતિએ પ્રવાસ કરી સરકારના મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી સામાન્ય નાગરિકોની બાબતો પણ જાણી. એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું કે
2: 2027 का इलेक्शन वो अगर कानून आता तो 32 में जो चुनाव होगा तो अगर 29 में कानून आ जाएगा तो 34 में वापस होगा सबके साथ. अभी जो बिल में प्रावधान है वो ये प्रावधान है कि उनके चुनाव जो हैं सारे मर्ज जो हैं जो अलग अलग चुनाव 29 से शुरू होना शुरू करेंगे और 34 में सब मर्ज हो जाएंगे तो उसमें सबको सुन करके सब जो कमेटी पूरा निर्णय लेगी वो हम अपन रिपोर्ट देंगे. वो फिर पार्लियामेंट को है कि उसको पास करें नहीं करें किस रूप में पास करें. पार्लियामेंट इज सुप्रीम तो पार्लियामेंट को देखना हमारा काम है पार्लियामेंट को.
1: ઉલ્લેખનીય છે કે જેપીસીની ટીમના 39 સભ્યો મંગળવારથી 3 દિવસ રાજ્યના પ્રવાસે હતા. દરમિયાન તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજકીય પક્ષના નેતાઓ, વિવિધ અગ્રણી અધિકારીઓ અને અન્ય મહાનુભાવો સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આજથી શરૂ થતી ભુજ દિલ્હી વચ્ચેની નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ સ્પેશિયલ ટ્રેન ભુજથી રવાના થશે. 23 મેથી નિયમિત ભુજ દિલ્હી ભુજ એક્સપ્રેસ સેવા શરૂ થશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં 1 જ પખવાડિયામાં કુલ 701 લોકોને શોધી તેમને પરિવાર સાથે મિલન કરાવ્યું તે જ આ ઓપરેશનની સફળતા છે. ગુજરાત પોલીસે તાજેતરમાં વર્ષ 2007થી ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન મિલાપ લોન્ચ કર્યું છે અને માત્ર 2 અઠવાડિયામાં જ 701 લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. સીઆઈડીના ક્રાઇમના અધિક પોલીસ મહાનિર્દેશક એડીજીપી અજય ચૌધરીએ જણાવ્યું હતું કે આ આયોજનબદ્ધ રીતે શરૂ કરાયેલ આ અભિયાન હજુ ચાલુ રહેશે.
3: ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા 15 દિવસમાં ઓપરેશન મિલાપ અને એમાં ખાસ કરીને

0: गुजरात पुलिस द्वारा साइंटिफिक तरीके डेटा एकत्रित करी, टेक्निकल एनालिसिस करी, डिजिटल फुटप्रिंट ने तपास करी, राष्ट्रीय अंतर्राष्ट्रीय जे गैंग एएसटीयू नो ऑपरेट करे छे, अने आज दिन सुधी 701 लोको छेल्ला 14 दिवस में शोध्या छे, अने आगला और 15 दिवस में शोधशे। तो
1: જામનગરના એસપી ડોક્ટર રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું કે પોલીસે જામનગરમાં કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે મોડી રાતના ઓપરેશન દરમિયાન 6 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે 4 આરોપીઓ પહેલેથી જ જેલમાં છે અને એક ફરાર છે.
2: जामनगर जिले में गुड स्ट्रीट टॉक एक्ट के अंदर एक गुना दाखिल किया है. ये गुना साइचा गैंग के 11 लोगों के विरुद्ध दाखिल किया गया है. इस जो ऑर्गेनाइज्ड क्राइम करने वाली जो गैंग है, इसके विरुद्ध में गंभीर गुना जैसे कि खून, खूननी कोशिश, अपहरण, खंडनी, मनी लेंडिंग, राइटिंग और लैंड ग्रैबिंग जैसे गंभीर गुना इनके ऊपर दाखिल है. 11 आरोपियों में से 6 आरोपियों को पुलिस ने कस्टडी में लिया है. इसके अलावा 4 आरोपी जो है वो जेल में है और 1 आरोपी को अभी पकड़ना बाकी है.
1: સાબરકાંઠા જિલ્લાના 6 આયુષ્માન આરોગ્ય કેન્દ્રને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ પ્રમાણપત્ર એનાયત કરાયા, જેમાં જિલ્લાના રાજપુર, મૌછા, પેઢમાલા, મોયદબ, ઊંચી ધનાલ અને ભાંભુડી આયુષ્માન આરોગ્ય કેન્દ્રને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ તમામ કેન્દ્રોએ ઉત્તમ કામગીરી અને આરોગ્ય સેવાની ગુણવત્તામાં નવા ધોરણો સ્થાપિત કર્યા છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 124 આરોગ્ય સંસ્થાઓને નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ મળી ચૂક્યા છે. અમદાવાદમાં સ્વરક્ષા મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વદેશી સંરક્ષણ અને અવકાશ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મેજર જનરલ વિમલ મોંગાએ આ અંગે વધુ માહિતી આપી.
3: इस सेमिनार में आके सबसे बात करने का जो मौका मिला है, मैं ये बता सकता हूँ कि यहाँ पर ऐसे अपॉर्चुनिटीज जिसमें डिफेंस, इंडस्ट्री, एकेडमिया, गवर्नमेंट सब इकट्ठे मिलके बैठ के बात करते हैं, तो एक दूसरे की जो भी कैपेबिलिटीज है, चैलेंजेस हैं, हम समझ पाते हैं, आई एम श्योर. और यहाँ पे भी गुजरात में इतनी जो इंडस्ट्री, डिफेंस इंडस्ट्री आ रही है, वो भी समझेंगे कि क्या रिक्वायरमेंट है और यहाँ से हम आगे मिलकर काम कर पाएंगे.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abad ફોલો કરશો. એક અગત્યની જાહેરાત. આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ આજે 22 મેના રોજ રાત્રે 9:15 પ્રસાર કરાશે. આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા અને આકાશવાણી અમદાવાદના સમાચાર વાચક પ્રવેશ અળિયેચા. તો સાંભળવાનું ચૂકશો નહીં, આજે રાત્રે 9:15 ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આકાશવાણી અમદાવાદની યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આજે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તથા દમણ, દાદરાનગર હવેલીમાં કમોસમી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વધતી જતી ગરમી વચ્ચે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એક અલગ હીટવેવ વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એસએસજી હોસ્પિટલ વડોદરાના મુખ્ય તબીબી અધિકારી હિતેન્દ્ર ચૌહાણે વ્યવસ્થા અંગે માહિતી આપી હતી.
4: हमारे अस्पताल में भी एक पूरा हिस्टॉक वार्ड तैयार किया गया है, जिसमें हमने अभी 20 बेड अलॉट किए हैं और उसके मुताबिक वहां पे स्टाफ का अरेंजमेंट भी कर दिया है. जो भी उसके लिए दवाइयां चाहिए, जो भी दूसरी अरेंजमेंट है, जैसे पेशेंट को ज्यादा गर्मी न लगे उसके लिए फैन, कूलर, उनकी भी व्यवस्था की गई है.
1: આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈ રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. ગુજરાત ટાઇટન્સે 230 રનના લક્ષ્યનો પીછો કરતા ચેન્નઈ સુપર કિંગ્સ 13.4 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શિવમ દુબે 47 રન સાથે સૌથી વધુ સ્કોરર રહ્યો. ગુજરાત ટાઇટન્સ માટે મોહમ્મદ સિરાઝ, રાશિદ ખાન અને કાગિસો રબાડાએ 3-3 વિકેટ લીધી. અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બેટિંગમાં ઉતરતા જ ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા. સાઈ સુદર્શન 84 રન સાથે સૌથી વધુ સ્કોરર રહ્યો અને ત્યારબાદ શુભમન ગીલે 64 રન બનાવ્યા. જોસ બટલરે 57 રન સાથે 38

0: નામ રહ્યો મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 વાગે હૈદરાબાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. વલસાડના પારડી નજીક નેશનલ હાઇવે પર વિમાનનું ઇંધણ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ATF ભરેલું એક ટેન્કર પલટી ગયું હતું. ટેન્કર પલટી જતા તેમાંથી હજારો લીટર અત્યંત જ્વલનશીલ ઇંધણ હાઇવે પર ફેલાતા કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા. ડાંગમાં મધપાલનને વ્યવસાય તરીકે અપનાવીને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થયા છે. ઘણી સંસ્થાઓ ખેડૂતોને મધપાલનમાં અગ્રેસર બનાવવામાં યોગદાન આપી રહી છે. આ અંગે ખેડૂત મહેન્દ્રભાઈએ પ્રતિક્રિયા આપી.
1: મધમાખીમાં આ છેલ્લા 4 વર્ષથી મેં કામ કરું છું. આનાથી મને ઘણો ફાયદો થયેલો છે અને અનુભવ પણ થયો છે. એના સાથે અમારા ગામમાં બીજા ભાઈઓ પણ પેટી રાખી છે અને આ મધમાખી માટે.
0: આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ છે. દર વર્ષે 22 મેના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવાય છે. આ વર્ષ માટે ઉજવણીની સત્તાવાર વૈશ્વિક થીમ વૈશ્વિક પ્રભાવ માટે સ્થાનિક સ્તરે સક્રિયતા નક્કી કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું 2027 વિધાનસભા ચૂંટણી બાદ સરકાર 5 વર્ષની જ રહેશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ભુજ દિલ્હી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા. જામનગર પોલીસે કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અમદાવાદમાં રમાયેલી IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. સવારના 7:20 થઈ રહી છે. મિત્રો સાંભળીએ ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ કલાકાર નારાયણ સ્વામીને.

ભક્તિ સંગીત હમણાં આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજશે. ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. કોલકાતા વડી અદાલતે આરજીકર કેસ મામલે સીબીઆઈને 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો. પુલવામા આતંકવાદી હુમલાના કથિત માસ્ટર માઇન્ડ હમઝા બુરહાનની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગોળી મારી હત્યા કરાઈ. અને આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડુલિટ્સ સાથે વાતચીત કરશે. શ્રી ક્રિસ્ટો ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું સ્વાગત માર્ગ પરિવહન અને રાજમંત્રી અજય ટામટાએ કર્યું હતું. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓર સાયપ્રસ કે રાષ્ટ્રપતિ વિભિન્ન પારસ્પરિક હિતો કે ક્ષેત્રો મેં દ્વિપક્ષીય સહયોગ કો ઓર મજબૂત કરને કે લિયે ચર્ચા કરેંગે. ઇન ક્ષેત્રો મેં વ્યાપાર, નિવેશ, પ્રૌદ્યોગિકી, શિક્ષા, સંસ્કૃતિ, આવાગમન, રક્ષા ઓર સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિમતા, એઆઈ, ફિનટેક, નવાચાર ઓર અનુસંધાન શામિલ હૈ. દોનો નેતા ક્ષેત્રીય ઓર વૈશ્વિક મહત્વ કે મુદ્દો પર ભી વિચારો કા આદાન પ્રદાન કરેંગે. સાયપ્રસ કે રાષ્ટ્રપતિ આજ શામ રાષ્ટ્રપતિ ભવન મેં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સે મુલાકાત કરેંગે. અનુપમ મિશ્ર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો છે. બંને દેશોએ સરહદ પાર આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદની સખત નિંદા કરી છે અને આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાના સિદ્ધાંતની પુનઃપુષ્ટિ કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: दोनों पक्षों ने कहा है कि आतंकवाद को किसी भी धर्म, राष्ट्रीयता, सभ्यता या जातीय समूह से नहीं जोड़ा जाना चाहिए. भारत और मिस्र के बीच आतंकवाद रोधी संयुक्त कार्य समूह की 5वीं बैठक कल नई दिल्ली में हुई. बैठक में पिछले वर्ष अप्रैल में जम्मू कश्मीर के पहलगाम में हुए जघन्य आतंकवादी हमले और पिछले वर्ष नवम्बर में नई दिल्ली के लाल किले के पास हुई आतंकी घटना की कड़ी निंदा की गयी. दोनों पक्षों ने कहा कि आतंकवादी गतिविधियों में शामिल सभी लोगों और उनके समर्थकों को जवाबदेह ठहराया जाना चाहिए. जया भारती.
0: કોલકાતા વડી અદાલતે આરજીકર કેસ મામલે સીબીઆઈને 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે. આ ટીમ ઓગસ્ટ 2024માં આરજીકર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યાની વ્યાપક તપાસ કરશે. જસ્ટિસ શંપા સરકાર અને તીર્થંકર ઘોષની ડિવિઝન બેન્ચે ગઈકાલે જણાવ્યું કે સીબીઆઈના પૂર્વીય ક્ષેત્રના સંયુક્ત નિયામક ટીમનું નેતૃત્વ કરશે. બેન્ચે જણાવ્યું હતું કે આ જઘન્ય ઘટનાના સામાજિક પરિણામોને ધ્યાનમાં રાખીને 3 સભ્યોની એસઆઈટી પુરાવાનો નાશ કરવાના આરોપો અને ડોક્ટરના માતા પિતા દ્વારા કરવામાં આવેલા ઘટનાને દબાવવાના અને ઓછી દર્શાવવાના આરોપોની તપાસ કરશે. કોર્ટે તપાસ ટીમને 25 જૂન સુધીમાં કેસની આગામી સુનાવણી સુધીમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. પુલવામા આતંકવાદી હુમલાના કથિત માસ્ટર માઇન્ડ હમઝા બુરહાની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હમઝા અલબદ્રા આતંકવાદી સંગઠનનો કમાન્ડર હતો અને 2022માં ભારત દ્વારા તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મુઝફ્ફરાબાદમાં અજાણ્યા હુમલાખોરોએ તેના પર નજીકથી ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ બુરહાનને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાનો રહેવાસી હમઝા બુરહાન પાકિસ્તાન ગયો હતો અને અલબદ્ર આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો. ઉત્તરપ્રદેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બાંદા જિલ્લામાં ગઈકાલે સતત 5મા દિવસે દેશનું સૌથી વધુ 47.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બુંદેલખંડમાં સૌથી વધુ અસરગ્રસ્ત પ્રદેશ રહ્યો, જ્યાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું. આ સાથે પ્રયાગરાજમાં 46.6, વારાણસીમાં 45.6, લખનૌમાં 43.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે દેશમાં કેટલાક સ્થળોએ ભારે ગરમી તો કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
3: मौसम विभाग के अनुसार बिहार, छत्तीसगढ़, झारखंड, ओडिशा, पंजाब, राजस्थान, तमिलनाडु, पुडुचेरी, कराईकल और तेलंगाना में कल से लेकर इस सप्ताहांत तक लू चलने की संभावना है। मौसम विभाग ने पश्चिमी बंगाल में गंगा से सटे इलाकों में और ओडिशा में अगले 2 से 3 दिनों तक गर्म और उमस भरे मौसम का पूर्वानुमान लगाया है। विभाग ने कहा कि उप हिमालय पश्चिमी बंगाल और सिक्किम में रविवार तक भारी बारिश होने की आशंका है। ईशानी के साथ शिवांग मिश्रा, आकाशवाणी समाचार, दिल्ली।
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. વધુ સમાચાર પહેલા એક અગત્યની જાહેરાત. આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ આજે એટલે કે 22 મેના રોજ રાત્રે 9:15 પ્રસારિત કરાશે. આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા અને આકાશવાણી સમાચાર વાચક પ્રવેશ અડિયેચા. તો સાંભળવાનું ચૂકશો નહીં, આજે રાત્રે 9:15 ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આકાશવાણી અમદાવાદની યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું છે કે તેના રિટેલ નેટવર્કમાં ઇંધણનો પુરવઠો સ્થિર છે અને દેશમાં ઇંધણની કોઈ અછત નથી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઇન્ડિયન ઓઇલે સ્પષ્ટ કર્યું કે તેણે રિટેલ આઉટલેટ પર ઇંધણના રેશનિંગ માટે કોઈ નિર્દેશ જારી કર્યા નથી અને દેશભરમાં પુરવઠો સરળતાથી ચાલી રહ્યો છે. કંપનીએ જણાવ્યું કે ઇંધણની માંગમાં તાજેતરમાં વધારો મુખ્યત્વે પાકની મોસમ દરમિયાન ડીઝલના વપરાશમાં વધારો થવાને કારણે છે. ઇન્ડિયન ઓઇલે ગ્રાહકોને ગભરાટમાં ઇંધણ ખરીદવા નહીં અને સચોટ માહિતી માટે ફક્ત સત્તાવાર મીડિયા પર આધાર રાખવાની અપીલ કરી છે. ઇન્ડિયન ઓઇલે દેશભરમાં વિશ્વસનીય ઇંધણ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. રેલવે માળખાગત સુવિધાઓ અને ટ્રેન કામગીરીને લક્ષ્ય બનાવતી તાજેતરની ઘટનાઓ વચ્ચે રેલવે મંત્રાલયે મુસાફરોને મુસાફરી કરતી વખતે સતર્ક રહેવા અને રેલવે પરિસરમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા વ્યક્તિ અંગે હેલ્પલાઇન નંબર 139 પર તાત્કાલિક જાણ કરવા વિનંતી કરી છે. ગઈકાલે નવી દિલ્હીના રેલ ભવનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બાદ આ વિનંતી કરવામાં આવી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર આગની કેટલીક ઘટનાઓ સહિત તાજેતરની અનેક ઘટનાઓની પ્રાથમિક તપાસમાં અસામાજિક તત્વોની સંડોવણીનો સંકેત મળ્યો છે. રેલવે સુરક્ષા દળ આ ઘટનાઓની સક્રિય તપાસ કરી રહ્યું છે. અધિકારીઓએ બેઠક દરમિયાન જણાવ્યું કે ઘણા કિસ્સાઓમાં રેલવે અધિકારીઓ દ્વારા સમયસર અને સક્રિય કાર્યવાહીથી મોટા અકસ્માતો અટકાવવામાં મદદ મળી છે. રેલવે જણાવ્યું કે તે મુસાફરો, ટ્રેનો, સ્ટેશનો અને વિશાળ રેલ નેટવર્કની સુરક્ષાને મજબૂત બનાવવા માટે AI, ડ્રોન, CCTV સિસ્ટમ જેવા આધુનિક ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ વધારી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન WHO જણાવ્યું છે કે 21 મે સુધીમાં કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ચેપના કુલ 650 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ ચેપને કારણે 144 લોકોના મોત થયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 28 મેના રોજ નવી દિલ્હીમાં શરૂ થનારી ભારત આફ્રિકા ફોરમ સમિટ મુલતવી રાખવામાં આવી છે. ભારતે અસરગ્રસ્ત આફ્રિકન દેશોમાં મુસાફરી કરતા અને ત્યાંથી આવતા મુસાફરો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે, જે અનુસાર કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન સહિતના ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં મુસાફરી કરનારા લોકોને તાવ, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, ગળામાં દુખાવો જેવા લક્ષણોનો અનુભવ થાય તો તાત્કાલિક તબીબી સહાય લેવા વિનંતી કરવામાં આવી છે.

0: આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઇકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું છે. ગુજરાત ટાઇટન્સે 230 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ 13.4 ઓવરમાં 140 રનમાં ઓલ આઉટ થઈ હતી. અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 229 રન બનાવ્યા હતા. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 વાગે હૈદરાબાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજના અખબારોએ વિવિધ સમાચારોની હેડલાઇન બનાવી છે. નવગુજરાત સમય લખે છે, યુરેનિયમ મુદ્દે ટ્રમ્પની ડીલ ઇરાનને નામંજૂર, દેશ અગનભટ્ટી બન્યો અને પુલવામામાં હુમલાનાનું માસ્ટરમાઇન્ડ હમઝા પીઓકેમાં ઠાર મરાયો. સંદેશે લખ્યું, ધગધગતું ઉત્તર પ્રદેશ, ગરમીનો પારો 50 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા. અને ગુજરાત સમાચાર લખે છે, જેનજી સ્વરૂપે 1 કરોડ કોકરોચ ફોલોઅર્સને.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજશે. ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. કોલકાતા વડી અદાલતે આરજીકર કેસ મામલે સીબીઆઈને 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદમાં રમેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार, मलियाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. आप भी माननीय प्रधानमंत्री जी की मन की बात का हिस्सा बन सकते हैं. इसके लिए आप अपने सुझाव 29 मई तक टोल फ्री नंबर 1800117800 पर रिकॉर्ड कर सकते हैं या फिर 1922 पर भी कॉल कर सकते हैं. अपने सुझाव नमो ऐप या MyGov के ओपन फोरम में पोस्ट कर सकते हैं या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भी भेज सकते हैं. तो याद रखें, रविवार 31 मई सुबह 11 बजे मन की बात.
3: ક્યાં ચાલ્યા પપ્પા, આ ફાઇલ લઈને?
4: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
3: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
4: શું વાત કરે છે?
3: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી 1 મેઘનો 90 વર્ષનો સાથ, 1 અકબંધ, અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સમય થવા આવ્યો છે સવારના 8 વાગ્યાનો. થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત અને બરાબર 8 વાગીને 15 મિનિટે આપ સાંભળશો મોર્નિંગ ન્યૂઝ.

ગુલમોહર કાર્યક્રમમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત છે. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ કલાકાર મહંમદ અઝીઝ અને ઉદિત નારાયણને. ફિલ્મ છે આદમી.

0: ડેઝર્ટ આવી ગયું, બાપડી ચેમ્પિયન હજી આવી નથી.
1: બિલ ભરતા પહેલા તો આવી જશે ને.
2: તો ગર્લ્સ શું ચાલી રહ્યું છે?
3: બિલ થઈ રહ્યું છે.
0: ચાલ તારું કાર્ડ આપ. પિન આપ.
2: RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈને ના આપો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્કથી જ કરો. હે, આ ખાવાની ચેમ્પિયનશિપ હતી કે શું? RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

0: આ ફિલ્મ હતી આખિર ક્યું, અને ગીતને સ્વર આપ્યો હતો કલાકાર મહંમદ અઝીઝે.
1: બેન જો,
2: હેપી બર્થડે ટુ યુ.
1: દેખાડો, વાહ, મારો ફેવરિટ કલર.
2: હંમેશા શોપિંગ.
1: આઈ નો માં, ખર્ચ કરવાની આજ તો ઉંમર છે, રાઈટ?
3: સેવિંગ કરવાની પણ આજ ઉંમર છે.
4: આઈ નો પપ્પા, સેવ કરો, યોગ્ય જગ્યાએ રોકાણ કરો, રકમ પર વ્યાજ મળશે, જેને ફરીથી રોકાણ કરતા વ્યાજ મળતું રહેશે.
1: આઈ નો ના,
4: આરબીઆઈ કહે છે,
2: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.

0: ફિલ્મ હતી આસમાન સે ઊંચા. અને હવે સાંભળીએ કલાકાર મહેન્દ્ર કપૂરના સ્વરમાં અંજામ ફિલ્મનું આ ગીત.
1: અરે ભાઈ ચોરી હો ગઈ ચોરી, એક નટખટ નૈનો વાલી દેખો ચંચલ ચપલ કિશોરી. અરે નટખટ નૈનો વાલી દેખો ચંચલ ચપલ કિશોરી, કનક કટોરી ચાંદ ચકોરી કર ગઈ દિલ કી ચોરી. હાય કર ગઈ દિલ કી ચોરી ચોરી, અરે કર ગઈ દિલ કી ચોરી. ગોરી ગોરી

0: તને કોલેજનો ટાઈમ યાદ છે?
1: અરે કોલેજની યાદો છોડું, કેટલી વાતો ભૂલી ગયો છું. ત્યારનો બેંક એકાઉન્ટ પણ યાદ નથી.
2: બેંક એકાઉન્ટ જૂનો હોય તો ખબર પડી શકે છે.
1: ક્યાંથી ખબર પડશે?
2: ઉદ્ગમથી. RBI ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગિન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો. બેંકનો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો.
1: આજે જ સર્ચ કરીશ.
2: તો આજની ચા તારા તરફથી.
3: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: મિત્રો, આ સાથે આજનો ગુલમોહર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ શ્રવણ માધુરી. કાર્યક્રમમાં સાંભળીએ ભક્તિ સંગીત.

0: દાદા આ કયો પ્લાન્ટ છે?
1: ટેન્જરીન, બહુ જ મીઠા હોય છે, તોડતો નહીં. હા, ફ્રી ફોરેન ટ્રીપ, ક્લિક ઓન ધ લિંક, હમણાં કરું છું.
0: દાદા થોબો, લિંક પર ક્લિક નહીં કરતા.
1: કેમ?
0: આ SMS સ્કેમ છે, ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી.
1: ઓ થેન્ક્સ કપુ, બચાવી લીધો. આલે તારી સમજદારીનું ફળ.
0: RBI કહે છે સ્માર્ટ બનો,
2: કૂલ રહો.

0: કલાકાર હરિઓમ શરણને હમણાં આપ સાંભળી રહ્યા હતા.
1: ઓબોરે અસલી નોટ સાથે કેમ રમે છે
2: ભાઈ? આ ફાટેલી છે.
1: સાંભળ, ફાટેલી તૂટેલી અથવા જૂની નોટને
3: બેંક બ્રાન્ચમાં એક્સચેન્જ કરી શકાય છે.
2: વાવ, નવી નોટ મળશે?
1: હા, જેનાથી તો અમને પિઝા પાર્ટી આપશે.
3: RBI કહે છે, સ્માર્ટ બનો, કૂલ રહો.

શ્રવણ માધુરી કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા ભક્તિ રચનાઓ. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે વિવિધ ભારતી પ્રસારણ થોડી જ વારમાં આપ સાંભળશો.

0: ચૂકી છે. તો ચાલો શરૂ કરીએ વાર્તા ટાઈમ મશીન.
1: ભવિષ્યના સમયગાળાની એક વાત છે. એક બિઝનેસમેન હતા. એમની પાસે ખૂબ પૈસો, ખૂબ ધનવાન હતા. એક દિવસ એમને ઈચ્છા થઈ કે મારે ડાયનાસોરને મારી નરી આંખે જોવો છે. મારે એ સમયમાં જવું છે જ્યારે ડાયનાસોર્સ આ પૃથ્વી પર જીવતા જાગતા હતા. વૈજ્ઞાનિકોએ એમને ખૂબ સમજાવ્યા કે આ જીત બરાબર નથી, આ વિચાર છોડી દેવો જ સલાહભર્યું છે.
2: પરંતુ એ બિઝનેસમેન તો પોતાની જીત પર અડગ રહ્યા. તેમણે કહ્યું, કેટલો પણ ખર્ચો થાય, મારે તો ડાયનાસોર જોવા જ છે. છેવટે નક્કી કરવામાં આવ્યું કે તેમને એ સમયગાળામાં લઈ જવા. ટાઈમ મશીનને એ રીતે તૈયાર કરવામાં આવ્યું. સફર માટે ચોક્કસ દિવસ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો. બિઝનેસમેન તો એકદમ ઉત્સાહ સાથે સફરની તૈયારીમાં લાગી ગયા.
1: આખરે સફર માટે નિશ્ચિત કરેલો એ દિવસ આવી જ ગયો. એક વૈજ્ઞાનિક, એક ટૂર ગાઈડ અને બિઝનેસમેન, ત્રણેય જણા ટાઈમ મશીનમાં ગોઠવાઈ ગયા. વૈજ્ઞાનિક અને ગાઈડે બિઝનેસમેનને કેટલીક સૂચનાઓ આપી અને જણાવ્યું કે ખૂબ જ સાવચેતી રાખવી પડશે. નિયત સમય થતાં ટાઈમ મશીનની આ રોમાંચક સફર શરૂ થઈ.
2: ટાઈમ મશીને ભૂતકાળની તરફ ટ્રાવેલ કરવાનું શરૂ કર્યું. 5 વર્ષ, 25 વર્ષ, 100 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ જેટલા પાછલા સમયમાં તેઓ પહોંચી ગયા. સફર આગળ વધતી ગઈ અને છેવટે કરોડો વર્ષ પહેલાના, મિલિયન વર્ષો પહેલાના સમયમાં તેઓ પહોંચી ગયા. બિઝનેસમેન માટે તો ટાઈમ મશીનમાં ટ્રાવેલ કરવાનો આ પ્રથમ અનુભવ હતો અને તેઓ બધું અચરજથી જોઈ રહ્યા હતા.
1: છેવટે નિર્ધારિત જગ્યાએ જઈને જંગલ જેવા એક સ્થળે ટાઈમ મશીન ઊભું રહ્યું. ગાઈડે ફરી એકવાર જરૂરી સૂચનાઓ આપી. ટાઈમ મશીનમાંથી બહાર નીકળીને ગાઈડે જમીન પર એક વર્તુળ દોર્યું અને બિઝનેસમેનને સૂચના આપી કે તમારે આ વર્તુળની અંદર જ ઊભા રહેવાનું છે. આ વર્તુળથી જરા પણ બહાર નીકળવાનું નથી અને એ ધ્યાન રાખવાનું છે કે કોઈ જીવજંતુ કે કોઈ પણ સજીવને કંઈ જ નુકસાન ન થાય.
2: ગાઈડે જણાવ્યું કે બરાબર 5 મિનિટ પછી ડાયનાસોર અહીં આવશે અને તમે એને જોઈ શકશો. તમારે માત્ર દૂર ઊભા રહીને એને જોવાનું છે અને બિલકુલ અવાજ કરવાનો નથી. ડાયનાસોર આ બાજુથી પસાર થશે અને શાંતિથી જતો રહેશે. સૂચના પ્રમાણે બિઝનેસમેન ટાઈમ મશીનમાંથી ઉતરીને એ વર્તુળમાં ઊભા રહી ગયા.
1: ગાઈડે જણાવ્યું હતું એ પ્રમાણે જ બરાબર 5 મિનિટ પછી ડાયનાસોર એ તરફ આવતો દેખાયો. આટલા મહાકાય ડાયનાસોરને જોઈને બિઝનેસમેન તો આભા જ રહી ગયા. તેવામાં જ ડાયનાસોરે જોરથી અવાજ કર્યો. આટલા જોરદાર અવાજથી બિઝનેસમેન તો ખૂબ ડરી ગયા. વર્તુળમાંથી બહાર નીકળવાનું નથી એ સૂચના ભૂલીને, ગભરાઈને તેઓ તો બસ જંગલ તરફ દોડવા લાગ્યા.
2: એમને દોડતા જોઈને ડાયનાસોરનું ધ્યાન એમના પર પડ્યું. મહાકાય ડાયનાસોરની નાની અમથી મૂવમેન્ટથી પણ વાતાવરણ જાણે ધ્રુજી ઉઠતું હતું અને ડરામણું દ્રશ્ય ઊભું થઈ જતું હતું. ડાયનાસોરથી બિઝનેસમેનને હવે ખતરો છે એવો ખ્યાલ આવતા જ વૈજ્ઞાનિકે પોતાની પાસેની ટ્રેન્ક્વિલાઇઝર ગનથી ડાયનાસોર તરફ નિશાન તાક્યું અને ગોળી છોડી.
1: આવડું મોટું મહાકાય ડાયનાસોર જમીન પર બેભાન થઈને ઢળી પડ્યું. બિઝનેસમેનને સૂચના આપવામાં આવી કે થોડીવાર માટે ડાયનાસોર બેભાન થઈ ગયું છે, જલ્દીથી પાછા આવી જાઓ. દોડતા દોડતા, ગભરાતા ગભરાતા, હાંફતા હાંફતા બિઝનેસમેન જ્યાં ટાઈમ મશીન ઊભું હતું ત્યાં પહોંચીને જલ્દીથી એમાં બેસી ગયા.
2: ગાઈડનું ધ્યાન ગયું કે એમના બૂટ પર જંગલની માટી ચોંટી ગઈ હતી અને એમના પગ નીચે એક પતંગિયું કચડાઈને મરી ગયું હતું. ગાઈડ અને વૈજ્ઞાનિક બંનેએ ચિંતામાં આવીને કહ્યું કે આ શું કર્યું તમે? તમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ સજીવને નુકસાન ન થાય એની તકેદારી રાખવાની છે.
1: પરંતુ બિઝનેસમેન પાસે હવે આનો કોઈ જવાબ નહોતો. પતંગિયું પગ નીચે કચડાઈને મરી ચૂક્યું હતું અને આ ગંભીર ભૂલ, આ ગંભીર બેદરકારીના કેવા પરિણામો ભોગવવા પડશે એ વિચારીને ગાઈડ અને વૈજ્ઞાનિક દુઃખી થઈ ગયા. છેવટે ફરી ટાઈમ મશીનની સફર શરૂ કરવામાં આવી અને કરોડો વર્ષોના ભૂતકાળમાંથી તેઓ વર્તમાન સમય તરફ પાછા ફર્યા. કરોડ વર્ષ, લાખ વર્ષ, 1000 વર્ષ, 100 વર્ષ, 1 વર્ષ, સફરમાં આગળ વધતા વધતા તેમણે જ્યાંથી સફર શરૂ કરી હતી તે વર્તમાન સમય સુધી પહોંચી ગયા. ટાઈમ મશીન ખુલ્યું અને ત્રણેય જણા બહાર નીકળ્યા. જેવા તેઓ બહાર નીકળ્યા કે એકદમ ઢગાઈ જ ગયા. જ્યારે તેમણે સફરની શરૂઆત કરી હતી ત્યારે તો ત્યાં ખૂબ હરિયાળી હતી અને વાતાવરણ ઠંડુ હતું, અને હવે જ્યારે સફરમાંથી પાછા આવ્યા ત્યારે આ આખો વિસ્તાર બિલકુલ ઉજ્જડ અને વેરાન બની ગયો હતો. ક્યાંય વૃક્ષો નહોતા અને વાતાવરણ ખૂબ જ ગરમ હતું. એ ત્રણેય વિચારવા લાગ્યા કે આ શું થઈ ગયું? અમે જ્યારે સફરની શરૂઆત કરી હતી ત્યારે તો આ વિસ્તાર આખો હરિયાળો હતો, અને હવે કેવી રીતે બધું વેરાન થઈ ગયું? ત્યારે વૈજ્ઞાનિકને યાદ આવ્યું બિઝનેસમેનના પગ નીચે કચડાઈને મરી ગયેલું એ પતંગિયું. પતંગિયાએ વનસ્પતિના ફેલાવા માટે જે યોગદાન આપ્યું હતું એના કારણે અહીં હરિયાળી હતી, પરંતુ એ પતંગિયાના મૃત્યુના કારણે આખી એ જૈવ વિવિધતાની જે સાયકલ હતી એ તૂટી ગઈ, અને એ કારણથી આ પ્રદેશ બિલકુલ વેરાન બની ગયો. તો મિત્રો, આ વાર્તા તો અહીં પૂરી થાય છે, પરંતુ આ વાર્તા આપણને સમજાવે છે કે એક નાનકડા જીવનું પણ સૃષ્ટિના આ ચક્રમાં કેટલું મહત્વ છે અને એનો કેટલો મોટો ફાળો છે. તો બસ આજના દિવસે એ જ સમજીએ કે દરેકે દરેક જીવ આ પર્યાવરણ માટે, આ જીવ સૃષ્ટિ માટે અગત્યનો છે. પછી આકાશમાં ઉડતા પક્ષીઓ હોય, પાણીમાં રહેતા જળચર હોય કે ભૂમિ પર વસતા પ્રાણીઓ, સાથે જ વનસ્પતિ પણ આ જૈવ વિવિધતાનો જ એક ભાગ છે. આ બધા જ જીવોનું જતન કરવું, રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે અને સાથે સાથે જરૂરિયાત પણ.
2: તો શ્રોતા મિત્રો, એમનું રક્ષણ કરીએ અને આ વાત સાથે કાર્યક્રમમાં હવે આગળ વધીએ અને ચાલો જઈએ એક એવા વિષય તરફ જે આપણા બધા માટે એટલો જ અગત્યનો છે. અત્યારે ધૂમધકતો ઉનાળો ચાલી રહ્યો છે અને આ ગરમીમાં ત્વચા અને શરીરની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. તો ચાલો એ વિશે માર્ગદર્શન મેળવીએ ચર્મરોગ નિષ્ણાત ડોક્ટર તૃપ્તિ શાહ પાસેથી.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, આજે આપણી સાથે છે ચામડીના રોગોના નિષ્ણાત ડોક્ટર તૃપ્તિ શાહ. આજે આપણે એમની સાથે વાત કરીશું ઉનાળામાં ત્વચા અને શરીરની સાર સંભાળ વિશે. ડોક્ટર તૃપ્તિ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે.
1: આભાર.
0: ડોક્ટર તૃપ્તિ, આપ શ્રોતા મિત્રોને જણાવશો કે ઉનાળામાં ત્વચા અને શરીરને લગતી કઈ કઈ તકલીફો જોવા મળે છે?
1: તો ઉનાળાની ઇટસેલ્ફ ગરમીને કારણે તકલીફો થાય, ઘણી બધી વખત ચામડીના ચેપ અને એલર્જી થતા હોય છે, અથવા ઉનાળામાં ઘણીવાર પાણી ઓછું પીવાય તો શરીરમાં પાણીની ઉણપ અને ડિહાઇડ્રેશન થાય, તેના કારણે પણ ખાસ તકલીફો જોવા મળે છે. અને આ બધી તકલીફો ખાસ બાળકો, વૃદ્ધો, બહાર કામ કરતા લોકો હોય એવા લોકોમાં વધારે જોવા મળતી હોય છે.
0: ડૉક્ટર તૃપ્તિ, હવે આપણે ઘણી વખત છાપામાં ને ન્યૂઝમાં વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ કે હીટ સ્ટ્રોક લાગી જાય છે, લૂ લાગે છે, તો આ હીટ સ્ટ્રોક શું છે એ સમજાવશો અને તેનાથી બચવા માટે શું કરી શકાય?
1: હીટ સ્ટ્રોક એટલે કેવું છે કે કોઈ પણ વ્યક્તિ તડકામાં બહુ બધા સમય બહાર રહેતો હોય તો એના કારણે શરીરનું તાપમાન જે નોર્મલ ટેમ્પરેચર રહેવું જોઈએ એના કરતાં ઘણું બધું વધી જાય છે. મોટે ભાગે મોર દેન 104 ડિગ્રી જેટલું તાપમાન થઈ જતું હોય છે. તો એવા સમયે દર્દીને ચક્કર આવે, ફેઇન્ટ થઈ જાય અથવા ઉલટી થાય કે ડાયરિયા થાય, એવી બધી તકલીફો જોવા મળે છે. જો તમને કોઈ હીટસ્ટ્રોક વાળો દર્દી કે કોઈ પણ માણસ રસ્તામાં જોવા મળે તો પહેલાં એને તાત્કાલિક તમારે ઠંડી જગ્યાએ લઈ જવાનો, એને પાણી પીવડાવવાનો, જરૂર પડે તો ડૉક્ટરની સલાહ મુજબ એની દવા કરવાની. અને આ જે હીટસ્ટ્રોક તમારે પ્રિવેન્ટ કરવા માટે એટલે કે જે લૂ ના લાગે એ માટે આપણે ખાસ ધ્યાન એ રાખવાનું કે દરેક વ્યક્તિએ બપોરે 12 થી 4ની અંદર શક્ય હોય તો બહાર ફરવાનું ટાળવું અને કોટનના ખુલ્લા કપડાં પહેરવા, પાણીની બોટલ સાથે રાખવી, અને જેથી કરીને એ લોકો હીટસ્ટ્રોકથી પ્રિવેન્ટ થઈ શકે.
0: જી, અને ઉનાળામાં ફરવાના કારણે ઘણા લોકોને એ પણ સમસ્યા થતી હોય છે કે સ્કિન ટેન થઈ જાય છે, સ્કિન શ્યામ પડી જાય છે, તો એનાથી બચવા માટે શું કરવું?
1: હા, ઉનાળામાં અતિશય ગરમીને કારણે સ્કિન ઉપર ઘણા લોકોને ઇમિજિએટ કાળા ડાઘા પડી જાય અથવા સ્કિન લાલ થઈ જતી હોય છે, જેને ઇમિજિએટ સ્કિન ટેનિંગ કહેવાય છે. અને ઘણા લોકોને 24 થી 48 કલાક પછી અથવા અઠવાડિયા પછી સ્કિન ટેન થાય છે. જે પ્રિવેન્ટ કરવા માટે સનસ્ક્રીન લોશન તમે લગાડો, પછી ફિઝિકલમાં તમે કેપ પહેરીને જાઓ, છત્રી રાખો એટલે, અને તમે તડકામાં બચવા માટે દુપટ્ટો બાંધો, જેથી કરીને તમે સનની ડાયરેક્ટ ઇફેક્ટથી બચી શકો છો.
0: જી, હવે આપે સનની ડાયરેક્ટ ઇફેક્ટથી બચવાના ઘણા બધા રસ્તાઓ જણાવ્યા. આપે એ પણ જણાવ્યું કે સનસ્ક્રીન લોશન લગાવી શકાય, તો બજારમાંથી જ્યારે સનસ્ક્રીન લોશન્સ ખરીદતા હોઈએ તો ખરીદતા પહેલાં શું કાળજી રાખવી જોઈએ?
1: સનસ્ક્રીન લોશનમાં હંમેશા બે વસ્તુ આવે છે, એક તો ફિઝિકલ સનસ્ક્રીન લોશન આવે અને કેમિકલ સનસ્ક્રીન લોશન આવે. ફિઝિકલ સનસ્ક્રીન લોશનમાં જે ઝીંક ઓક્સાઇડ અને ટિટેનિયમ હોય છે જે તમે લગાડો એટલે એનાથી વ્હાઇટ કાસ્ટ થાય છે અને જેનાથી તમને ખાસું એવું સરસ પ્રોટેક્શન મળતું હોય છે, પણ એ ક્યારેક વ્હાઇટ કાસ્ટ દેખાતી હોય છે તો એ બધાને

0: ફેક્ટર્સ જે નોર્મલ SPF ધારો કે 15 થી 30 વાપરીએ, તો જે લોકો ઘરમાં રહેતા હોય પણ એમને ઘરમાં ચોકમાં ને એમાં કામ કરવાનું હોય ત્યારે સનસ્ક્રીન લોશન વાપરવું જોઈએ, તો એમાં 15 થી 30 SPF વાળું ચાલી શકે. અને એજ એ આમ અત્યારે જે રીતે આપણે અત્યારે અહીંયા સિઝનમાં ગરમી પડે છે એ રીતે સન પ્રોટેક્ટિવ ફેક્ટર મોર દેન 50% વાળું જ લેવું જોઈએ, કારણ કે જે સનથી 98% જેટલું આપણને રક્ષણ આપે છે.
1: બહાર નીકળતા પહેલા કેટલા સમય પહેલા સનસ્ક્રીન લોશન એપ્લાય કરવું જોઈએ?
0: એ લગભગ 20 મિનિટ, 15 થી 20 મિનિટ પહેલા આઈડિયલી સનસ્ક્રીન લોશન લગાડવું જોઈએ. અને એ સનસ્ક્રીન લોશન એવી રીતે લગાડવાનું કે જસ્ટ આપણે એમ લગાડી દીધું ખાલી હલવા હાથે હળકું લે એ કર્યું એવું નહીં, પણ બે આ ફિંગર જેટલું મેઝરમેન્ટ રાખવાનું અને આપણી સ્કિન ઉપર એક લેયર બને એવું તમે સનસ્ક્રીન લોશન લગાડો તો એ સનસ્ક્રીન લોશનની ઇફેક્ટ સારી આવતી હોય છે.
1: અચ્છા, જે બે પ્રકારના સનસ્ક્રીન લોશન્સ કીધા, ફિઝિકલ અને કેમિકલ, તો એ સનસ્ક્રીન લોશનનો ડિફરન્સ કેવી રીતે ખબર પડે?
0: એટલે એની અંદર તમારે કન્ટેન્ટ વાંચવાના, અને ઘણી બધી વખત એવું લખ્યું જ હોય છે કે જિંક ઓક્સાઇડ ને ટાઇટેનિયમ ડાયોક્સાઇડ જેવું લખેલું જ હોય છે.
1: અચ્છા,
0: એવી રીતે હોય છે.
1: હમ,
0: અને હજી સનસ્ક્રીન લોશનમાં એક આપણે UVA અને UVB બેથી પ્રોટેક્શન મેળવવાનું હોય છે. જે SPF ફેક્ટર્સ છે ને એ UVB થી પ્રોટેક્શન મળે છે એવું શીખવું જોઈએ છે. અને બીજું એક PA રેટિંગ આવે છે, સનસ્ક્રીન લોશન જ્યારે તમે બાય કરો ને ત્યારે PA રેટિંગ આવે, તો PA+1 to PA+4 હોય, તો આપણે આઈડિયલી PA+4 જેટલું તમારે રેટિંગ વાળું લેવાનું જે UVN થી પ્રોટેક્શન આપે છે.
1: બહુ સરસ માહિતી આપી આપે ડોક્ટર તૃપ્તિ. અને ઉનાળામાં ઘણા બધા લોકોને અળાઈની સમસ્યા સતાવતી હોય છે, તો એના ઉપાયમાં શું કરવું જોઈએ?
0: અળાઈઓ છે ને શરીરની સ્વેટ ગ્લેન્ડ બ્લોક થઈ જતી હોય, એના કારણે શરીરમાં ઝીણી ઝીણી ફુલ્લીઓ થાય જે લાલ થાય, અને એમાં દર્દીને ખૂબ જ ખંજવાળ આવતી હોય છે. એટલે જેને લોકોને અળાઈઓ થતી હોય, એક તો એ લોકોએ ઠંડા વાતાવરણમાં રહેવું, ખુલ્લા કોટનના કપડાં પહેરવા, 2 વાર નહાવાનું, અને એ ઉપરાંત ખોરાકમાં એમણે વિટામિન C નો ઉપયોગ વધારે કરવાનો અને ખાટા ફ્રૂટ્સ વધારે લેવાના, જેથી કરીને અળૈયોથી બચી શકાય અને અળૈયો મટી જાય. અને બળતરા કે ખંજવાળ આવે ત્યારે કેલેમાઇન જેવા લોશનનો ઉપયોગ કરો તો એનાથી રાહત મળતી હોય છે.
1: તો હવે જેમ અળાઈ થતી હોય છે ને અનેક પ્રકારની સમસ્યા હોય તો સ્કિનમાં તો ઘણું બધું થતું હોય, પણ ફંગલ ઇન્ફેક્શન્સની પણ સમસ્યા ઘણા લોકોને હોય છે, તો ફંગલ ઇન્ફેક્શન્સ જે સ્કિન ઉપર થતા હોય છે એના માટે આપની શું સલાહ છે?
0: એટલે ફંગલ ઇન્ફેક્શન છે ને સ્કિનમાં 2 રીતે જોવા મળે છે. એક તો તમે જ્યારે પરસેવો થાય અને ભેજવાળું થાય ને એટલે શરીરના ઉપરના ભાગમાં ચામડી પર વ્હાઇટ કે કાળા ડાઘા થઈ જતા હોય છે, જેને અમે સાદી ગુજરાતીમાં એવું કહીએ કે સફેદ દાદર છે, અને ઇંગ્લિશમાં એને ટીનિયા વર્સિક્યુલર કહેવાય. એવું ઘણા બધા લોકોને થતું હોય છે, અને ખાસ કરીને સ્પોર્ટ્સમેન એથ્લેટ્સ જે બધા હોય ને એ લોકોને વધારે જોવા મળે, કારણ કે પરસેવો એક્યુમ્યુલેટ થતો હોય ને. એટલે તો એ જે માટે શું કરવાનું કે 2 વખત નહાવાનું, એના કપડાં અલગ ધોવડાવવાના એટલે ઘરમાં બીજા કોઈને ચેપ ના લાગે, અને ડૉક્ટરની સલાહ મુજબ એન્ટીફંગલ ક્રીમ કે પાવડર વાપરવું જોઈએ, આ કરોળિયા કહેવાય. અને એ ઉપરાંત શરીરમાં બીજે ભાગ ઉપર, સાથળમાં, બગલમાં, મોઢા ઉપર કે શરીરના હવે તો કોઈપણ ભાગ ઉપર બહુ જ એક્સટેન્સિવ પ્રમાણે લાલ ગોળ જામા જોવા મળે છે, જેને રિંગવોર્મ ઇન્ફેક્શન કહેવાય છે. એ ફંગલ એટલે આપણે ગુજરાતી ભાષામાં દાદર કહેવાય છે. તો જેને પણ દાદર થઈ હોય ને એને ખાસ ધ્યાન રાખવાનું કે પહેલાં દાદર થાય એવું ડૉક્ટર જોડે સલાહ લઈને જ એની દવા લેવી, બહારથી મળતા કે મેડિકલ સ્ટોર્સમાંથી કે એમને મળતા ક્રીમ કે એનો ઉપયોગ ના કરવો, કારણ કે જે શરૂઆતમાં મટાડી દે પણ લાંબે ગાળે નુકસાનકારક હોય છે. પછી એ લોકોએ ખાસ કોટન ખુલતા કપડાં પહેરવાના, જીન્સ ને સ્કિન ટાઇટ કપડાં નહીં પહેરવાના, થોડું ગળપણ ઓછું ખાવાનું, 2 વાર નહાવાનું, અને એમના કપડાં અલગ ધોવા જોઈએ.
1: બરાબર. અને આ વાત થઈ ફંગલ ઇન્ફેક્શનની, આ સિવાય બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ પણ ઘણા બધા સ્કિનમાં થતા હોય છે.
0: ઘણા લોકોની ચહેરે છે ને ઉનાળામાં ગરમીને કારણે બેક્ટેરિયલ રેઝિસ્ટન્ટ ઇમ્યુનિટી ઘટી જતી હોય છે, એટલે જેને કારણે છે ને ગુમડા કે ફટક્યોવા એવું બધું વધારે જોવા મળે છે. એવું થાય અને ખાસ કરીને એ બધું બાળકોમાં વધારે જોવા મળતું હોય છે, તો જ્યારે એવું થાય ત્યારે એ લોકોએ ડૉક્ટરની સલાહ મુજબ એન્ટીબાયોટિક ગોળી કે ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. અને એમાં પણ આગળ જેમ કીધું એમ કે 2 વાર નહાવાનું ચોખ્ખાઈ રાખવી, બહારથી આવો ત્યારે તમે કપડાં બદલી કાઢો, એવું બધું ધ્યાન રાખો તો આ બધી વસ્તુઓ ઓછી જોવા મળે છે.
1: બિલકુલ, સરસ વાત કરી આપે. અને હવે આ સિવાય ઉનાળામાં ઇન જનરલ શું સ્કિન કેર રાખવી જોઈએ, ગરમીથી બચવા માટે શું કરી શકાય?
0: આપણું જે સ્કિન કેર રૂટીન છે એમાં કેવું કરવું જોઈએ કે તમે રૂટીન સાબુ પણ બહુ માઇલ્ડ વાળો વાપરવો જોઈએ, પછી ફેસ વોશ વાપરતા હોય તો ક્લિન્સર વાપરો, અને એમાં ક્યારેક થોડુંક સ્ક્રબિંગની જરૂર પડતી હોય તો સેલિસિલિક એસિડ જેવો ફેસ વોશ વાપરવો, પણ બહુ હાર્સ ફેસ વોશ ના વાપરવા. પછી ફેસ વોશ કર્યા પછી મોઇશ્ચરાઇઝર જરૂરી છે, પણ એ લાઇટ વેઇટ વાળું વાપરવું, એટલે લાઇટ મીન્સ કે બહુ ઓઇલી વાળું નહીં, જેથી કરીને તમે મોઇશ્ચરાઇઝર લગાડો તો

0: અને તરત પરસેવો ના થાય. અને મોઇશ્ચરાઇઝર ઉપર એન્ટીઓક્સિડન્ટ સિરમ પણ હવે અવેલેબલ છે, વિટામિન સીના સિરમને એવું બધું એ લગાડી શકાય. પછી તમે બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લોશન, જેમ આગળ સમજાવ્યું કે બે લેયર તમારે લગાડવું, એવી રીતે સનસ્ક્રીન લોશન લગાડો. એ ઉપરાંત તમે પાણી વધારે પીવાનું રાખો, અને મેકઅપ જેને જરૂરી હોય કે મેકઅપ જે કરતા હોય એ હંમેશા ઓઇલ ફ્રી મેકઅપ લેવો, અને લાઇટ વેઇટ એટલે ફાઉન્ડેશન એટલે ઓઇલ ફ્રી અને વોટર રેસિસ્ટન્ટ મેકઅપ હોય તો જે તમારે વધારે સારી રીતે રહી શકે. નહીંતર ઘણી બધી વખત બધાને મેકઅપ લગાડ્યો હોય તો પછી પરસેવા બહુ ઉતરી જતો હોય છે. એટલે તમે લાઇટ ફાઉન્ડેશન કે વોટર રેસિસ્ટન્ટ મેકઅપ વાપરો તો એ ના કરી શકાય.
1: ડોક્ટર તૃપ્તિ, આ તો આપે ખૂબ જ સરસ જાણકારી આપી, અને જેટલા પણ બહેનો આ કાર્યક્રમ સાંભળતા હશે એમને ચોક્કસથી આ માહિતી ગમી હશે. અને ઉનાળો આવે ને એટલે સૌથી પહેલાં પાણી યાદ આવે, સ્વિમિંગ યાદ આવે કે વોટર રાઇડ્સ યાદ આવે. અને જ્યારે સ્વિમિંગ પૂલમાં જઈએ કે વોટર રાઇડ્સમાં જઈએ તો એ વખતે પણ સ્કિન ટેન થઈ જતી હોય છે, તો એને નિવારવા માટે અથવા એના ઉપાય તરીકે શું કરવું જોઈએ?
0: સ્વિમિંગ અત્યારે તો બધા, તમે જેમ કીધું એ સાચું છે કે બધા ખાસ સ્વિમિંગને વોટર રાઇડ્સ પસંદ કરતા હોય છે. એટલે સ્વિમિંગની અંદર છે ને ક્લોરિનેશન, એ લોકો પાણી રાખવું જ પડતું હોય છે. પણ તમે સ્વિમિંગ કરવા જાઓ ને એ પહેલાં પણ ખાસ બાથ લઈ લેવાનો, પછી તમારે સરસ રીતે આખા શરીરે સનસ્ક્રીન લોશન લગાડવાનું, અને તમે પ્રિફરેબલી સ્વિમિંગના કોસ્ચ્યુમ પણ એવા પહેરો કે જે ફૂલ તમારા બોડીને કવર કરતા હોય. પછી સ્વિમિંગ કરીને બહાર નીકળો એટલે તમે શાવર લઈ લો કે બાથ લઈ લો, અને બાથ લીધા પછી પ્રોપર સ્કિનને મોઇશ્ચરાઇઝ કરો, જેથી કરીને તમે આ બધી ક્લોરિનની ઇફેક્ટ્સ કે જે પણ ઇફેક્ટ્સ હોય એ બધી તમને ઓછી થાય.
1: એટલે સ્કિન ટેનિંગ સંપૂર્ણપણે અટકાવી તો નથી શકાતું, પણ સ્કિન ડેમેજ થતા રોકી શકાય
0: ડેફિનેટલી.
1: હવે જેમ કહેવાય છે કે ઇનટેક તમારું જે હોય છે ને એ તમારું આઉટર અપિયરન્સ ડિસાઇડ કરે, તો બહારથી અપ્લાય થતા લોશન્સ, ક્રીમ્સ, કપડાં કેવા પહેરવા એની વાત કરીએ ઇનટેક્સની, તો ખોરાક કેવો લેવો જોઈએ સ્વસ્થ ત્વચા માટે અને નિરોગી શરીર માટે?
0: તો ઉનાળા ગરમી ખૂબ હોય એટલે આપણું શરીરમાં પરસેવો ખૂબ થાય, એટલે મિનરલ્સ ને ઇલેક્ટ્રોલાઇટ્સ આપણા શરીરમાં બહુ ઝડપથી ઘટી જતા હોય છે. એટલે એ બધું પ્રિવેન્ટ કરવા માટે આપણા ખોરાકમાં પ્રવાહીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. એટલે પ્રવાહી ઇન ધ સેન્સ કે નાળિયેરનું પાણી છે, લીંબુનું શરબત છે, કેરીનો બાફલો છે, કે કોઈ પણ જાતના પ્રવાહી તમે વધારે લો, લિક્વિડ છાશ છે એ બધું તમે વધારે પ્રમાણમાં લો. બીજું કે તમે ટેટી, તરબૂચ, નાળિયેર કે જે કાકડી, વોટર બેઝ ફ્રૂટ્સ એ બધા વધારે ઉપયોગ કરવા જોઈએ. અને તમે ખોરાક પણ એક સાથે બધો ખોરાક ના લો, પણ લાઇટ ખોરાક દિવસમાં 3-4 વાર લો, એટલે જેથી કરીને તમને ડાયજેસ્ટ કરવામાં પણ ફાયદો રહે. નહીંતર એક સાથે ભારે ખોરાક લેશો તો તમને અત્યારે ડાયજેસ્ટ ઝડપથી નહીં થાય, એટલે હળવો ખોરાક લો. અને ખાસ કરીને ફાસ્ટફૂડ અને ઠંડક મેળવવા માટે કોલ્ડ્રિંક્સનો જે બધા ઉપયોગ કરતા હોય છે એને બદલે તમે શેરડીનો રસ કે બધું જે છે એ વધારે
1: કુદરતી પીણા છે જી. અને અંતમાં ડોક્ટર તૃપ્તિ, જે પણ શ્રોતાઓ આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે એ દરેકે દરેકને ઉપયોગી થાય એવી થોડીક 2-3-4 ટિપ્સ આપ આપશો?
0: હા, જો એક તો સૌથી પહેલા કે ગરમીની સિઝન ચાલુ થાય એટલે બધાએ કોટન ખુલતા કપડાં પહેરવા જોઈએ, અને ખાસ કરીને યંગ જનરેશન જે બધા સ્કિન ટાઇટ કપડાં કે જીન્સ એવું જે બધું પહેરે છે ને એ આપણી સિઝન પ્રમાણે કહીએ ને તો માર્ચ મહિનાથી લઈને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી એવા બધા કપડાં બને તો ટાળવા જોઈએ. પેન્ટ પહેરો તો કોટન ખુલતા પેન્ટ પહેરો ખાસ. બીજું કે પાણી ખૂબ પીવો, અને એમાં એટલે પાણી ઇન ધ સેન્સ કે આપણે આગળ જે રીતે વાત થઈ કે નાળિયેરનું પાણી, લીંબુનું પાણી, છાશ જે પણ તમને ફાવતું હોય એવા પાણી વધારે પીવો. બને તો શક્ય હોય તો 12-4 તડકામાં જવાનું ટાળો. પછી સનસ્ક્રીન મસ્ટ મસ્ટ ને મસ્ટ છે કે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ તમારે બરાબર કરવાનો જ, અને જરૂર પડે તો 3 કલાક પછી રિપીટ કરી દેવાનો, સિવાય કે તમે ગરમાને ઘરમાં રહેતા હો તો એક વખત લગાડી દો તો ચાલે. અને બીજું કે તમે ખોરાક પણ જે હલકો ખોરાક લેવાનું રાખો, 2 વખત નહાવાનું રાખો, તમારા કપડાં બહારથી આવીને ખાસ બદલી કાઢો, અને પરસેવાવાળા કપડાં હોય તો એ કપડાં તરત બદલી અને એને તમે બીજા નવા કપડાં પહેરો, જેથી કરીને તમે ફંગલ ઇન્ફેક્શન છે કે આ બધા ઇન્ફેક્શનથી બચી શકશો. તડકામાં નીકળો ત્યારે છત્રી, કેપ છે કે દુપટ્ટો બાંધવાનું કે જે પણ તમને ફિઝિકલ ઓલ્સો જે હોય તમારી જોડે એ પણ તમે એનો ઉપયોગ કરો, તો જેથી કરીને તમે હીટ સ્ટ્રોકથી પણ બચી શકશો. જો વધારે પરસેવો થતો હોય તો ફંગલ ઇન્ફેક્શનથી બચવા ભેજવાળા ભાગો સૂકવા રાખવા, એ ઉપરાંત બગલ કે સાથળમાં નહાયા પછી છે ને તમારે એન્ટીફંગલ પાવડરનો ઉપયોગ કરો, જેથી તમને ફંગલ ઇન્ફેક્શન ઓછું થઈ શકે. ડોક્ટર તૃપ્તિ, આપે અમારા શ્રોતા મિત્રોને ઉનાળા દરમિયાન ગરમીથી બચવા માટે ત્વચા અને શરીરની

0: કાળજી લઈ શકાય તેના માટે ખૂબ સરસ માહિતી આપી. આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: આપનો પણ આભાર અમને અહીંયા બોલાવીને.
0: થેન્ક યુ.
2: થેન્ક યુ.

સૈયર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા ચર્મરોગ નિષ્ણાત ડોક્ટર તૃપ્તિ શાહ સાથેની વાતચીત. આશા રાખીએ છીએ કે આ મુલાકાત આપને ઉપયોગી લાગી હશે. અને આ સાથે જ હવે જઈએ કાર્યક્રમના આગળના પડાવ તરફ, એટલે કે આપના પસંદગીના ગીતો તરફ. તો સૌપ્રથમ સાંભળીએ ગામ જાળિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ લખમણભાઈની પસંદગીનું આ ગીત.

0: અને આ ગીત સાથે જ સમય થયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
1: આવજો, ફરી મળીશું.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
2: પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
3: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી. સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી જી કી મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 29 મઈ તક

સુગમ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 થવા આવી છે. સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અંગે બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અનેક પડકારો છતાં સરહદ સલામતી દળે રાષ્ટ્રનું ગૌરવ સતત જાળવી રાખ્યું છે. ગુજરાત સહિત 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે 18મી જૂને મતદાન થશે. ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક 26મી મેના દિવસે નવી દિલ્હીમાં યોજાશે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોલસ ક્રિસ્ટોડોલિયસ સાથે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા માટે વાતચીત કરી રહ્યા છે. તેઓ બહુપક્ષીય મંચો પર સહયોગ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ ઉપર વિચારોનું આદાન પ્રદાન કરશે. વાતચીત બાદ અનેક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. તેઓ ભારતની 4 દિવસની મુલાકાતે છે. તેમની સાથે વિદેશમંત્રી, પરિવહન મંત્રી, વરિષ્ઠ અધિકારીઓ અને વેપારી નેતાઓ સહિત ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ સામેલ છે. સાયપ્રસના રાષ્ટ્રપતિ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. ભારત અને સાયપ્રસ ગાઢ ભાગીદારી ધરાવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષાને એક વ્યાપક પ્રાદેશિક જવાબદારી તરીકે જોવી જોઈએ. આજે નવી દિલ્હીમાં સરહદ સલામતી દળ બીએસએફના પદવીદાન સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું કે અસંખ્ય નબળાઈઓ અને પડકારો છતાં દળે રાષ્ટ્રનું ગૌરવ સતત જાળવી રાખ્યું છે. શ્રી શાહે ગેરકાયદેસર ઘૂસણખોરી, ડ્રગ્સની હેરફેર, નકલી ચલણની હેરફેર અને શસ્ત્રો અને ડ્રગ્સની દાણચોરી સહિતના ઉભરતા સુરક્ષા જોખમોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુ સંકલિત અને વ્યાપક સુરક્ષા માળખાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે રાજ્ય પોલીસ, કેન્દ્રીય સશસ્ત્ર દળ, ગુપ્તચર એજન્સીઓ અને સ્થાનિક વહીવટી વચ્ચે વધુ સારા સંકલન માટે હાકલ કરી હતી.
1: પદ્મ વિભૂષણ કેએફ રુસ્તમજી કે નેતૃત્વ મેં બીએસએફ કી સ્થાપના હુઈ ઓર જબ સે બીએસએફ કી સ્થાપના હુઈ હૈ સૈન સેન્ડ બીએસએફ ને પૂરે દેશ કો સીમાઓ કી સુરક્ષા કે બારે મેં સુનિશ્ચિત સુરક્ષા કરકર નિશ્ચિંત કરને કા કામ સીમા સુરક્ષા બલ કે જવાનો ને કિયા હૈ ઇસકી ભૂરી ભૂરી પ્રશંસા કરતા હૈ.
0: ગૃહમંત્રી અમિત શાહે આજે બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફની મહિલા પર્વતારોહણ ટીમને માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવવા બદલ અભિનંદન આપ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે મહિલા શક્તિ બીએસએફની અદમ્ય શક્તિનો પુરાવો છે. તેમણે કહ્યું કે વિશ્વના સૌથી ઊંચા શિખર પર વિજય મેળવવો અને દળની હીરક જયંતીની ઉજવણી કરતી વખતે વંદે માતરમ ગાવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દિલ્હીની એક અદાલતે આજે આઈઆરસીટીસી હોટલ કૌભાંડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુપ્રસાદ યાદવ, તેમના પરિવારના સભ્યો અને અન્ય લોકો સામે આરોપો ઘડવાનો નિર્ણય 9મી જૂન સુધી મુલતવી રાખ્યો છે. આ કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવી રહી છે અને તે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલા પૂર્વ નિર્ધારિત ગુના પર આધારિત છે. ઈડીએ આરોપ લગાવ્યો છે કે 2004 થી 2009 દરમિયાન

0: લાલુ પ્રસાદ યાદવના રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આઈઆરસીટીસી હોટલ ચલાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં અનિયમિતતાઓ થઈ હતી. ઈડીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય જનતા દળના વડાના નજીકના સહયોગીઓ સાથે સંકળાયેલી ખાનગી કંપનીને હોટલ જાળવણીના કોન્ટ્રાક્ટ કથિત રીતે નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના આપવામાં આવ્યા હતા. તમામ એજન્સીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે બદલામાં લાલુ પ્રસાદ યાદવના પરિવારના સભ્યો અને સહયોગીઓ સાથે જોડાયેલી બેનામી કંપની દ્વારા આશરે 3 એકર પ્રાઇમ જમીન હસ્તગત કરવામાં આવી હતી. ચૂંટણી પંચે આજે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, કેન્દ્રીય પ્રધાનો જ્યોર્જ કુરિયન અને રવનીતસિંહ સહિત અનેક સભ્યોનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3, ઝારખંડમાં 2 અને મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે ચૂંટણી યોજાશે. આ માટે જાહેરનામું 1 જૂને બહાર પાડવામાં આવશે અને 18 જૂને મતદાન થશે. મતગણતરી પણ તે જ દિવસે યોજાશે. પંચે મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં રાજ્યસભાની 1-1 બેઠક માટે પેટાચૂંટણીની પણ જાહેરાત કરી છે. તામિલનાડુમાં આજે જોસેફ વિજયના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં વધુ 2 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. વીસીકેના વન્નિયા રાસુ અને આઈયુએમએલના એએમ શાહજહાં મંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ વિશ્વનાથ આર્લેકરે ચેન્નાઈના લોકભવન ખાતે મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ સાથે મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા 35 થઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક 26 મેના દિવસે નવી દિલ્હીમાં યોજાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરના આમંત્રણ પર ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રી અને અમેરિકાના રાજ્યમંત્રી માર્કો રૂબિયો આ બેઠકમાં ભાગ લેવા માટે નવી દિલ્હી આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે વોશિંગ્ટન ડીસીમાં યોજાયેલી મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક માટે ક્વાડ ચર્ચા આગળ વધશે. નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રીઓ અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠકો કરે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. આજે આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ નિમિત્તે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે નાગરિકોને બધા જીવો માટે એક સહિયારું ભવિષ્ય બનાવવા મદદ કરવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે કહ્યું કે આ વર્ષની વિષયવસ્તુ વૈશ્વિક અસર માટે સ્થાનિક રીતે કાર્ય કરો, જૈવ વિવિધતાના નુકસાનને રોકવા માટે દરેકને પ્રયત્નશીલ રહેવા અનુરોધ છે. તેમણે કહ્યું કે સમૃદ્ધ જૈવ વિવિધતા ટકાઉ વિકાસના અસંખ્ય પડકારોનો ઉકેલ ધરાવે છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું કે અમેરિકા જરૂર પડીએ ભારતને ઉર્જા આપવા તૈયાર છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે ભારતમાં ઉર્જાના ભાવમાં વધારો થવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. વિદેશમંત્રીએ સ્વીડન અને ભારતની યાત્રા માટે રવાના થતી વખતે પત્રકારો સાથે વાત કરી હતી. ભારતને એક મહાન ભાગીદાર ગણાવતા તેમણે કહ્યું હતું કે આ યાત્રા દરમિયાન તેમને ક્વાડ દેશોના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરવાની તક મળશે.
2: There's a lot to work on with India. They're a great ally.
3: ભારત કે સાથ બહોત કુછ કરને કો હૈ. વો એક મહાન સહયોગી ઓર સાજેદાર હૈ. યહ એક મહત્વપૂર્ણ યાત્રા હૈ. મુજે લગતા હૈ કિ હમારે પાસ બાત કરને કે લિયે બહોત કુછ હોગા ઓર હમ વહાં ક્વાડ કે સાથ ભી બેઠક કરેંગે. વિદેશ મંત્રી કે રૂપ મે મેરી પહેલી બેઠક ક્વાડ કે સાથ હી હુઈ થી. મુજે ખુશી હૈ કિ હમ અબ ભારત મે યહ બેઠક કર પા રહે હૈ ઓર હમ ઇસ સાલ કે અંત મે ભી એક ઓર બેઠક કરેંગે.
1: શ્રી રૂબિયો આવતીકાલથી 26 મે દરમિયાન ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હીની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા પોલેન્ડમાં 5,000 વધારાના સૈનિક મોકલશે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે યુરોપમાં તૈનાત અમેરિકન સૈનિકોની સંખ્યા 4,000થી ઘટાડીને 3,000 કરવામાં આવી છે. એક નિવેદનમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ નિર્ણયના કારણે પોલેન્ડમાં અમેરિકન સૈનિકોની તૈનાતીમાં કામચલાઉ વિલંબ થયો છે. મંત્રાલયે પોલેન્ડને અમેરિકાનો આદર્શ સાથી ગણાવ્યો છે. અહેવાલો અનુસાર હાલમાં યુરોપમાં લગભગ 80,000 અમેરિકન સૈનિકો છે, તેમાંથી લગભગ 10,000 સૈનિકો પોલેન્ડમાં છે. આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ હૈદરાબાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી પરાજય આપ્યો હતો. ગુજરાત ટાઇટન્સના 230 રનના લક્ષ્ય સામે ચેન્નાઈ સુપર કિંગ્સ 13 ઓવર અને 4 બોલમાં 140 રનમાં ઓલ આઉટ થયું હતું. મોહમ્મદ સિરાજને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અંગે બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અનેક પડકારો છતાં સરહદ સલામતી દળે રાષ્ટ્રનું ગૌરવ સતત જાળવી રાખ્યું છે. ગુજરાત સહિત 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે 18 જૂને મતદાન થશે. ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક 26 મેના દિવસે નવી દિલ્હીમાં યોજાશે અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
4: આકાશવાણી કા અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ.

મિત્રો, અત્યારે સાંજના 5:06 થઈ રહી છે. પ્રસ્તુત છે આપનો મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, જેમાં પ્રથમ સાંભળશો બરાદરી ફિલ્મનું ગીત ગાયક કલાકાર તલત મહમૂદના સ્વરમાં, જેના સંગીતકાર છે નૌશાદ.

મિત્રો, હવે સાંભળશો ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં મજરૂહ સુલતાનપુરીની રચના, જેના સંગીતકાર છે ઓપી નૈયર. ફિલ્મ છે ફિર વહી દિલ લાયા હું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, હવે સાંભળશો રેશમી રૂમાલ ફિલ્મનું ગીત, જેના ગીતકાર છે રાજા મહેંદી અલી ખાન, સંગીતકાર છે બાબુલ તથા ગાયક કલાકાર છે તલત મહમૂદ.

મિત્રો, હવે સાંભળશો ગાયક કલાકાર તલત મહમૂદના સ્વરમાં સંગદિલ ફિલ્મનું ગીત, જેના ગીતકાર છે રાજેન્દર કૃષ્ણ અને સંગીતકાર છે સજ્જદ હુસેન.

હવે સાંભળશો સિજાતા ફિલ્મનું ગીત, જેના ગાયક કલાકાર છે તલત મહમૂદ અને ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી તથા સંગીતકાર છે નૌશાદ.

અંતમાં સાંભળશો તુમસા નહીં દેખા ફિલ્મનું ગીત, ગાયક કલાકાર આશા ભોસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં. રચના છે SH બિહારી અને મજરૂહ સુલતાનપુરીની. સંગીત આપ્યું છે ઓપી નૈયરે.

આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

મિત્રો, હવે સાંભળશો ગાયક કલાકાર રાજીવ ગોસ્વામીના સ્વરમાં ઇરફાન સિદ્દીકીની રચના, જેના સંગીતકાર છે રાજીવ અને ઇરફાન.

મિત્રો, હવે સાંભળશો ઇરફાન સિદ્દીકીની રચના, જેના ગાયક કલાકાર છે રાજીવ ગોસ્વામી અને કૃણાલ ગાંજાવાલા, તથા સંગીતકાર છે રાજીવ અને ઇરફાન.

મિત્રો, અંતમાં સાંભળશો ઇરફાન સિદ્દીકીની રચના, જેના ગાયક કલાકાર અને સંગીતકાર છે રાજીવ ગોસ્વામી.

આ ગીત સાથે જ આજનો પોપ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે થોડી જ વારમાં આપ સાંભળશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત યુવવાણી કાર્યક્રમ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુવાણી આકાશવાણી. દોસ્તો, તમે લોકો જાણો છો એવી રીતે આપણે આ યુવાણીના યુથ આઇકન કાર્યક્રમની અંદર દર વખતે કોઈ ને કોઈ એવા હસ્તીનું ઇન્ટરવ્યૂ તમારી સમક્ષ લઈને આવતા હોય છે કે જે આપણા યુવા વર્ગ છે કે પછી જે બાળક વર્ગ છે, જે કિશોરાવસ્થામાં છે, એવા તમામ લોકો માટે થઈને પોતાના ભવિષ્યની જે કેડી છે કેવી રીતે કંડારી શકાય તેના માટેનું આપણને કંઈક ને કંઈક માર્ગદર્શન જે તે હસ્તીઓ ઇન્ટરવ્યૂ દ્વારા આપણને આપતા જાય છે. દોસ્તો, આજનો આપણો ઇન્ટરવ્યુ છે એ પણ એવો જ એક ખાસ ઇન્ટરવ્યુ છે કે જેની અંદર આપણે યુવાધનની સફળતા ઉપરની વાત કરવાના છીએ. દોસ્તો, કે આપણી પાસે જે કાંઈ પણ ઉપકરણો છે, જે કાંઈ પણ સુખ સુવિધાઓ મળે છે, એનો પોઝિટિવ રીતે, સકારાત્મક રીતે એનો ઉપયોગ કરી અને યુવાધન કેવી રીતે સફળતા મેળવી શકે છે. અને આપણે એમ કહી શકાય દોસ્તો કે છે ને, જે જે લોકોને જેટલી જેટલી સગવડતા મળતી જાય છે એટલો એટલો તે અનકમ્ફર્ટેબલ ઝોનમાં તો નહીં પરંતુ કમ્ફર્ટેબલ ઝોનમાં જતો રહે છે અને તેને એ કમ્ફર્ટેબલ ઝોનની બહાર નીકળવાનું પછી મન થતું નથી. પરંતુ દોસ્તો, જેટલી આપણને ફેસિલિટી મળે છે એ ફેસિલિટીનો ભરપૂર ઉપયોગ કરીને અનકમ્ફર્ટેબલ ઝોનમાં તો આપણે જઈશું ને, તો ચોક્કસથી આપણી ભવિષ્યની કેડીઓ મસ્ત રીતે કંડારી શકીશું અને આપણું જે પ્રારબ્ધ છે એ અલગ જ રીતે આપણે ડેવલપ કરી શકીશું, ડિઝાઇન કરી શકીશું. દોસ્તો, તો એવી જ રીતે આજના આપણા ઇન્ટરવ્યુની અંદર પણ આપણને શ્રી મયુરભાઈ દવે એ આપણને યુવાધનની સફળતા કયા કયા ક્ષેત્રોમાં યુવાનો જે છે એ પોતે આગળ વધી શકે છે, ભલે નજીવી બાબત હોય પરંતુ નાના પાયે કરેલી શરૂઆત પણ એક સમયે એક વિશાળ વટવૃક્ષ બની જતું હોય છે, તેના પણ આપણને અહીં રૂબરૂ દાખલા આપવાના છે. દોસ્તો, રૂબરૂ આપણને એ લોકોના નામ સાથે અહીંયા ઇન્ક્લુડ કરવાના છે કે આ લોકોએ આવી રીતે નાના ઇનિશિયેટિવથી શરૂઆત કરીને આજે ઘણી બધી નામ જે છે એ સોસાયટીમાં, સમાજમાં કમાઈ રહ્યા છે. આવી મસ્ત મજાનું ઇન્ટરવ્યુ તમારી સમક્ષ આપણે લઈને આવ્યા છીએ અને આ ઇન્ટરવ્યુ લીધું છે જાગૃતિ બ્રાહ્મણિયાએ. તો પ્રસ્તુત છે આ મસ્ત મજાનું ઇન્ટરવ્યુ. પણ આ ઇન્ટરવ્યુ માણતા પહેલા સાંભળીએ એક મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે તું લિખ દે કહાની. ફિલ્મ છે આયુષ્મતી, ગીતા મેટ્રિક પાસ 2024. ગીત ગાયું છે મનીષ જાધવે, સંગીત આપ્યું છે સંજીવ આનંદ ઝા અને લિરિક્સ લખ્યા છે સંજીવ આનંદ ઝા અને વિજય નરેન્દ્ર શિંદે. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે તું લિખ દે કહાની.

0: મિત્રો, આજે આપણા આકાશવાણીના સ્ટુડિયોમાં યુવાનો સાથે વાર્તાલાપ કરવા સરસિયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, લેખક અને કવિશ્રી મયુરભાઈ દવે આવ્યા છે. તો આપણે સૌ યુવા મિત્રો અને આકાશવાણી પરિવાર વતી મયુરભાઈ દવેને આવકારીએ અને નમસ્તે પણ કહીએ. તો નમસ્તે મયુરભાઈ.
1: નમસ્તે આપ સૌને, તેમજ ભારતની આન બાન અને શાન જેના હાથમાં અને હૃદયમાં છે તેવા સૌ યુવાન મિત્રોને, તેમજ યુવાણી સાંભળતા તમામ શ્રોતા મિત્રોને મારા નમસ્કાર.
0: મયુરભાઈ, આજે યુવાનોમાં વ્યસન ખૂબ જ પ્રમાણમાં વધતો જાય છે અને આ વ્યસન તો ચિંતાની બાબત છે, તો વ્યસન અંગે થોડું જણાવશો?
1: હાજી, આજે આપણું યુવાધન ખૂબ જ આગળ આવ્યું છે, પ્રગતિના સોપાનો સર કરી રહ્યા છે. દેશ અને રાષ્ટ્રમાં જાગૃતિબેન ભારતની એક ઓળખ ઊભી કરી રહ્યા છે, સાથે વ્યસનો પણ વધ્યા છે. પરંતુ બધા જ યુવાનો વ્યસની નથી હોતા, અમુક યુવાનોને સારા વ્યસનો પણ હોય છે, જેમ કે સમાજ અને રાષ્ટ્ર સેવા, પરિવાર અને પોતાના માટે કંઈક કરવું એવી તમન્ના પણ યુવાનો રાખતા હોય છે. મહાયજ્ઞ પણ આ નવયુવાનો કરી શકે તેવી તાકાત આપણા યુવાનોમાં રહેલી છે.
0: હા, એકદમ સાચું કહ્યું. તો મયુરભાઈ, આપે તો વ્યસનની ખૂબ રસપ્રદ વાતો યુવાનોને કરી. જરૂર એવું લાગે છે કે કદાચ કોઈ યુવાન ભૂલ ચૂકે પણ આ વ્યસનરૂપી ટ્રેનમાં ચડી ગયો હશે તો તે પણ આ મૃત્યુરૂપી ટ્રેનમાંથી બહાર આવી જશે, તેમાં શંકા નથી. મયુરભાઈ, તમે કોઈ સારા વ્યસનો કે સૂટેવો ધરાવતા હોય તેવા યુવાનોને મળ્યા છો, જોયા છે?
1: હાજી, આ પ્રશ્ન જાગૃતિબેન મને પૂછ્યો એ મને ખૂબ જ ગમ્યું. કારણ કે યુવાનોને માત્ર સલાહ અને શિખામણ આપવી જ પૂરતી નથી, યુવાનોમાંથી ઘણું ઘણું જાણવાનું, શીખવાનું અને માણવાનું પણ મળે છે.
0: જી,
1: આવા ઉમદા યુવાનોને હું મળ્યો છું અને જોયા પણ છે, અને તેમની સાથે મેં કામ પણ કર્યું છે.
0: અચ્છા.
1: સરસિયામાં અમારે ઘણા યુવાનો વ્યસન મુક્તિ માટે, પર્યાવરણ માટે, તેમજ માનવ સેવાની જ્યોત લઈને નીકળતા મેં જોયા છે અને એમને મળ્યો પણ છું. સરસિયાના વેગળ રમેશભાઈ શ્રાવણ માસમાં બિલ્વપત્રની ઘરે ઘરે પહોંચાડવાની સેવા કરે છે.
0: ઓહો.
1: રક્તદાનમાં પણ સરસિયા મોખરે છે, એ બધું આ યુવાનોને આભારી છે. કોઠા પીપરિયાના દરબાર યુવક, જેનું નામ સૌ સીતારામ કહીને બોલાવે છે, તેમને ગાયો માટે ઘાસ નાખવાનું વ્યસન છે, અને ફાળો કરીને પણ ધારી તાલુકાની ગાયો માટે સતત ઝંખતા મેં એમને જોયા છે અને અવારનવાર મળવાનું પણ થાય છે. તેમજ જાગૃતિબેન, સીતારામને એટલે કે દરબારને એવું વ્યસન છે કે દર સોમવારે ખોડિયાર ડેમમાં માછલાઓને બિસ્કિટ ખવડાવવાનું પણ સારું વ્યસન ધરાવે છે. ધારી નવી વસાહતમાં રહેતો યુવાન પોતે અશક્ત હોવા છતાં ગાયોના પગ ભાંગી ગયા હોય, ફળી ગયા હોય, તો એની બીમારીમાં ઉમદા સેવા કરતા મેં એને જોયા છે. તેમજ જંગલ ખાતામાં નોકરી કરતા રાણવાભાઈ, હું, ડોક્ટર ભરાડ, અજીતભાઈ ભટ્ટ, ટીનાભાઈ લલિયા, જયુભાઈ જેઠવા વગેરે વ્યસન મુક્તિ માટે અને પર્યાવરણ રક્ષણ માટે મહેનત કરીએ છીએ. અરે, અમારે કિશોરભાઈ દવેને અન્યને વાંચવા કરવા, કવિ સંમેલન કરવા અને કવિ સંમેલન માણવા એ તેમનું સારું વ્યસન છે. આ બધાને વિવેકાનંદજીના વિચારો યુવાનોમાં વાવવાનું વ્યસન છે. મુનાભાઈ પટણીને વધુમાં વધુ ગરીબ માણસોને છાશ પાવી, તેમજ મીઠાઈ ખવડાવી અને સેવા કરવાનું વ્યસન છે. તેમજ ધારીના ભોગીલાલ તો સતત સ્મશાનમાં રહી મૃતાત્માઓની વર્ષોથી સેવા કરી રહ્યા છે. મનસુખભાઈ ભુવા, નલીનભાઈ કોટડિયા, ડોક્ટર ઠક્કર, ડોક્ટર બારેક, તેમજ મુરબ્બી શ્રી ડોક્ટર જસાણી સાહેબની સેવાની તો શું વાત કરવી. આ બધા મહાનુભાવો પણ અમારા વ્યસન છોડાવવાના યજ્ઞમાં પૂરતું યોગદાન આપે છે. અમારે ધારીમાં રહેતા અસુભાઈ દવેને એવું વ્યસન છે જાગૃતિબેન, કે તેઓ દર્દીને લોહીની જરૂર પડે એટલે તુરત જ લોહી આપવા નીકળી જાય છે.
0: અરે વાહ.
1: તેમણે 51 વખત રક્તદાન કરી સેવાની જ્યોત ચાલુ રાખી છે. આવા અસંખ્ય સેવાધારી યુવાનોને હું મળ્યો છું, તેમની સાથે વિચાર વિમર્શ કરી તેમની સેવાને બિરદાવવાનું પણ હું ચૂક્યો નથી. એટલે યુવાનો જ મારી દ્રષ્ટિએ દેશની શાન છે, આવા યુવાનોને સલામ કરવી ઘટે.
0: એકદમ ખરું કહ્યું મયુરભાઈ. આપે તો યુવાનોમાં રહેલ સારા વ્યસનોની વાત કરી અને યુવાનોને પણ મજા આવી હશે. આજનો યુવાન પર્યાવરણ પ્રત્યે રસ દાખવે તે માટે પણ થોડીક વાત કરો ને.
1: હાજી, પર્યાવરણ રક્ષાનું સૌએ વ્યસન રાખવું જરૂરી બની ગયું છે, કેમ કે ગ્લોબલ વોર્મિંગની અસરો સૌ અનુભવી રહ્યા છે. જો પર્યાવરણ સુરક્ષિત નહીં હોય તો કોઈ સુરક્ષિત રહેવાનું નથી. જો પર્યાવરણને જાળવણી નહીં કરીએ તો પણ મૃત્યુ ઘંટ વાગી જશે. આજે યુવાનો પર્યાવરણ સુરક્ષા માટે ઘણા જાગૃત બન્યા છે.
0: જી, તો મયુરભાઈ, આજે યુવાનો ટીવી, મોબાઈલ, નેટ, કમ્પ્યુટર વગેરેમાં ખૂબ જ સમય બગાડતો હોય છે, તેવું નથી લાગતું?
1: ના, બિલકુલ નહીં, એવું નથી લાગતું. આજે દુનિયા કરલો મુઠ્ઠીમાં, જો દુનિયાને જીતવી હશે, જાણવું હશે, તો આ બધું જરૂરી છે.
0: જી,
1: હું આપની વાત સાથે મહદઅંશે સહમત પણ છું, કારણ કે મોબાઈલથી એટેચમેન્ટ ઘટ્યું છે, આપણા જીવન વ્યવહારમાં થોડી ઘણી ઉણપ આવી છે, એવા ઘણા બધા પ્રશ્નો છે. પણ આવા સંસાધનોનો જરૂરી અને વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
0: મયુરભાઈ, આપે ટૂંકમાં ઘણું બધું કહી દીધું. મયુરભાઈ, છેલ્લે સફળતા માટે યુવાનોને કંઈક કહેશો તો મજા આવશે.
1: હાજી જાગૃતિબેન, આજના યુવાનો સફળતાનો મંત્ર લઈને જ ફરે છે.
0: જી,
1: છતાં આજના યુવાનોએ સમયનું આયોજન કરી ચાલવું જોઈએ. જે ક્ષેત્રમાં કામ કરવા માંગતા હોય તે ક્ષેત્રમાં પૂરતો રસ લેવો જોઈએ, એટલે કે 100% આપવા
0: જોઈએ.
1: મારી દ્રષ્ટિએ ઘડિયાળ ટક ટક નથી કરતી, ઘડિયાળ તક તક તક, એટલે કે દરેકને તક આપે છે. સમય સમય સાચવી ચાલનાર હંમેશા સફળતા મેળવતા જ હોય છે. યુવાનો સમયનું શ્રેષ્ઠ આયોજન કરી ચાલો, સફળતા તમારી રાહ જુએ છે. હોંસલા બુલંદ તો સફળતા આપકે કદમો મેં, સફળતા માટે યુવાનો કટિબદ્ધ થયા છે.
0: તો મયુરભાઈ, આપે સમય અને સફળતા માટે યુવાનોને ટૂંકમાં ગાગરમાં સાગર જેવી વાત કરી. હવે નશીલા વ્યસનોને તિલાંજલિ, તેમજ સારા વ્યસનોને સારી ટેવો, પર્યાવરણ બાબતે તેમજ ભારત દેશના જય જયકાર માટે યુવાનોને આપ શું સ્લોગન આપો છો?
1: હાજી, મેં કહ્યું તેમ કોઈ પણ દેશની સફળતાનો આધાર શિક્ષણ અને નિર્વ્યસની યુવા જગત પર છે. માટે આ બે સ્તંભ વધારે મજબૂત બનાવવા જોઈએ. આપણી જન્મદાત્રી માં એ કેટલા વ્રત નિયમો રાખી આપણને તંદુરસ્ત જન્મ આપ્યો, એ જન્મદાત્રી માં અને ભારત માં માટે પણ આપણે ખરાબ વ્યસનોને તિલાંજલિ અને

0: તો દોસ્તો આ હતા મયુરભાઈ દવે કે જેઓએ આપણને યુવાધનની સફળતા અને એમના અલગ અલગ ક્ષેત્રોની અંદર આપણે કેવી રીતે આગળ વધી શકીએ છીએ, કેવી રીતે નાના પાયાની શરૂઆત જે છે એ કરી શકીએ છીએ, કે આપણને લાગતા નાના કાર્યો પણ ક્યારેક મોટી સફળતા આપણને અપાવતા હોય છે તેના વિશેની આપણને મસ્ત મજાની વાતો કરી છે. એવા ઘણા બધા દ્રષ્ટાંતો આપણને આપ્યા છે કે જેઓ લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક નજીવી શરૂઆત કરી હતી અને આજે એમ કહી શકાય કે મોટું વિશાળ વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે. તો આપણે પણ દોસ્તો એક યુવાધન છીએ આ દેશનું, ત્યારે આપણે પણ નાના પાયે શરૂઆત કરીએ અને આપણા દેશને જેટલા પણ બની શકે એટલા ઉપયોગી બનીએ. જેટલા પણ લોકો છે, પશુ પક્ષીઓ છે, નેચર, પ્રાકૃતિક વાતાવરણ છે, ઝાડ પાન પર્વતો જે કાંઈ પણ છે એ તમામને આપણે મદદરૂપ થઈએ અને આપણું જીવન છે એ સાર્થક અને સુગંધીમય બનાવી દઈએ દોસ્તો, એવી જ આપણે એક નમ્ર અરજ આ તમામ યુવાધનને છે દોસ્તો. આવા જ મસ્ત મજાના વિચારો સાથે આપણે ફરી વખત મળીશું આવતીકાલે સાંજે 6:30 કલાકે. ત્યાં સુધી મને એટલે કે તમારા નિયર એન્ડ નિયર રેડિયો સાથી પાર્થ જાનીને રજા આપશો. આવજો, બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ. અને હા દોસ્તો, સાથે સાથે સાંભળતા જાઓ એક આ વન્ડરફુલ ગીત જેના શબ્દો છે ધરતી કા અભિમાન, ફિલ્મ છે વીર સાવરકર, ગીત ગાયું છે દિવ્યા કુમારે, સંગીત આપ્યું છે અનુ મલિકે અને લિરિક્સ લખ્યા છે ખુદ વીર સાવરકરજીએ. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ વીર સાવરકરજીનું આ મસ્ત મજાનું ગીત.
1: ધીમ ધનધીમ ધનધીમ ધીમ ધનધીમ ધનધીમ ધીમ ધનધીમ ધનધીમ

જુઓ મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે સાંભળશો હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું રૂના લૈલાઈ ગયેલી અલી શહેઝાદની રચનાથી. પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: સાંભળીએ તલત અઝીઝા કાયલી કતિલ શિફાઈની આ ગઝલ.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજારના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, એ બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની ચાર સહિત રાજ્યસભાની 24 બેઠક પર ચૂંટણી જાહેર. ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ. અમદાવાદ હવાઈ મથક પરથી 20 કરોડથી વધુનો માદક પદાર્થ પકડાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી અને નવસારીના ગણદેવીની કશિશ રાઠોડની એશિયન ગેમ્સ માટે પસંદગી. સમાચાર વિગતવાર. રાજ્યની ચાર સહિત દેશની 24 રાજ્યસભાની બેઠક પર દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં રામ મોકરિયા, નરહરિ અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે 18 જૂને મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે 1 જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 8 જૂન રહેશે, જ્યારે 11 જૂન સુધી ઉમેદવાર પત્ર પરત ખેંચી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ થયો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કચ્છને નવી દિલ્હી સાથે જોડતી સીધી રેલ સેવાની ભેટ તેમજ તાજેતરમાં અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ મંજૂરીની ભેટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય રેલ એ પરિવહનની એક મહત્વપૂર્ણ કડી છે અને પ્રધાનમંત્રીના નેતૃત્વ ગત 12 વર્ષમાં રેલવેનો મોટા પાયે કાયાકલ્પ થયો છે. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે પ્રતિક્રિયા આપી હતી.
1: યહાં સે ભુજ સે રાજસ્થાન હોતે હુ દિલ્હી કી ડાયરેક્ટ સેવા આજ સે શરૂ કી ગઈ. માનનીય મંત્રી જી ને ઇસકો ઝંડી દિખાકર ચાલુ કિયા હૈ ઓર ગુજરાત કો ઇસ બાર 17,000 સે જ્યાદા કરોડ કી કેપેક્સ દી ગઈ હૈ ઓર ઉસકે અંતર્ગત પૂરે ગુજરાત મેં કાર્ય હો રહા હૈ. और यहाँ पर भुज की बात करें तो भुज में आप अगस्त के एंड तक सितंबर में देखेंगे कि ये भी स्टेशन बिल्डिंग बनकर के तैयार हो जाएगी और लगातार पूरे राज्य में नए

0: एथियंस चलेंगे और नई परियोजनाएं पर काम हो रही है।
1: मुख्यमंत्री भूपेन्द्र पटेले गांधीनगरमा रशियन ફેડરેશનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ઇવાન ફેતિસોવે સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. તેઓએ આ બેઠકમાં ગુજરાત સાથે મેરીટાઇમ, શિપ બિલ્ડિંગ અને શિક્ષણ ક્ષેત્રે સહભાગીતા અને સંકલન માટે તત્પરતા દર્શાવી હતી. સાથે જ રશિયામાં સેન્ટ પીટર્સબર્ગમાં યોજાનારી બિઝનેસ સમિટમાં જોડાવા મુખ્યમંત્રીને આમંત્રણ અપાયું હતું. તો મુખ્યમંત્રીશ્રીએ પણ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે રશિયાનું ડેલિગેશન મોકલવા માટે પણ નિમંત્રણ પાઠવ્યું હતું. દેવભૂમિ દ્વારકામાં સંભવિત પેટ્રોલ ડીઝલની અછતને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આગોતરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. ખંભાળીયા મામલતદાર દ્વારા પેટ્રોલ પંપ સંચાલકો સાથે બેઠક કરી બેરલમાં ડીઝલ ભરાવવા આવતા ખેડૂતો માટે આધારકાર્ડ, 7-12ની નકલ તેમજ ટ્રેક્ટરની આરસી બુક રજૂ કરવા અપીલ કરવામાં આવી છે. આ દસ્તાવેજની ખરાઈ થયા બાદ જ ખેડૂતોને વધુમાં વધુ 200 લીટર જેટલું ડીઝલ આપવામાં આવશે.
2: કે આપણા તાલુકામાં ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, આથી ડીઝલ નહીં મળે એવી કોઈ પણ ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને બિનજરૂરી સંગ્રહ કરવાનું ટાળવું. હાલ જરૂર હોય તો પંપ પર બધાને ડીઝલનું વેચાણ ચાલુ જ છે. સરકારશ્રીની સૂચના મુજબ હાલ ખેડૂતોને ખુલ્લા પાત્ર અને બેરલની અંદર ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, તો એ બાબતે અમે અહીંયાથી યોગ્ય ખરાઈ થાય અને સાચા વ્યક્તિને જ ડીઝલનો જથ્થો મળે એ બાબતે સૂચના આપવામાં આવેલી છે.
1: પરંતુ બીજી તરફ ખેડૂતના દસ્તાવેજમાં સ્પેલિંગ ભૂલ અથવા જૂના રેકોર્ડ હોવાના કારણે ચકાસણીમાં મુશ્કેલી પણ ઊભી થઈ રહી છે. પેટ્રોલ પંપ પર કલાકો સુધી રાહ જોયા બાદ પણ કેટલાક ખેડૂતોને ડીઝલ ન મળતા નારાજગી જોવા મળી રહી છે. આ સાથે જ કચ્છમાં ઇંધણનો પૂરતો જથ્થો જાળવી રાખવા કચ્છ કલેક્ટર દ્વારા બેઠકમાં સરકારની ગાઈડલાઇન અનુસાર ડીઝલનું સુચારું વિતરણ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમરેલીમાં પણ પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ જિલ્લા પુરવઠા અધિકારીએ અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરી. સુરત આર્થિક ગુના નિવારણ શાખાએ અંકલેશ્વરમાં નકલી યસ બેંક ખાતા સાથે સંકળાયેલા 4 કરોડ રૂપિયાના જમીન છેતરપિંડીના કેસમાં આરોપી અસમત ખાનની ધરપકડ કરી હતી. એસીપી જીએ સરવૈયાએ જણાવ્યું હતું કે આરોપીઓએ બેંક કર્મચારી અને મુખ્ય આરોપી રવિ કોલડિયા સાથે મળીને એનઆરઆઈ જમીન માલિકોની નકલી સહી કરી બોગસ ખાતું ખોલાવ્યું હતું અને ચેકની રકમનો વ્યક્તિગત ઉપયોગ કર્યો હતો.
3: विश्वासघात और धोखाधड़ी से पैसा लेके गलत अकाउंट में डाल के और अपने अंगत उपयोग में ले लिया, इस प्रकार की एक फरियाद हमने दाखिल की थी. ये फरियाद में हमने जो गलत अकाउंट ओपन करवाए थे वो बैंक के एम्प्लॉयज को हमने अरेस्ट किया है. साथ में जो मध्यस्थी की भूमिका जिसने निभाई थी वो आरोपी को आज हमने अरेस्ट किया. गलत सिग्नेचर करके अकाउंट ओपन करवाए थे वो आरोपी को हमने अरेस्ट किया है. तहकीकात अभी चालू है. ये 5.5 करोड़ रुपए के आसपास की टोटल डील थी.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરી શકશો. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી થાઈ એરવેઝમાં આવેલા મુસાફર પાસેથી 20 કિલોથી વધુ માદક પદાર્થનો જથ્થો પકડાયો છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે ગાંજાના 1 કિલોની 1 કરોડ કિંમત આંકવામાં આવે છે, જેથી આ 20 કિલોથી વધુ જથ્થાની કિંમત 20 કરોડથી વધુ માનવામાં આવે છે. દિલ્હીથી બેંકોક જઈને માદક પદાર્થના જથ્થા સાથે અમદાવાદ આવેલા ઉત્તર પ્રદેશના મુસાફરને સીમા શુલ્ક વિભાગે ઝડપી પાડ્યો હતો. આ ધરપકડ પામેલા આરોપીને વધુ તપાસ માટે DRIને સોંપાયો છે. DRIએ આરોપી અંગત શ્રીવાસ્તવ આ જથ્થો ક્યાંથી કોની પાસેથી લઈને આવ્યો હતો અને તે કોને આપવા લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા વાર્ષિક EKYCની પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી. ગુજરાતના તમામ ખેડૂતોને આગામી 30 જૂન સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. લાભાર્થી ફેસ ઓથેન્ટિકેશન, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અથવા પીએમ કિસાન મોબાઇલ એપ મારફતે સરળતાથી EKYCની પ્રક્રિયા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે યોજનાના નિયમમાં ફેરફાર કરાતા સહાય માત્ર એવા જ લાભાર્થીને મળશે જેમણે EKYCની પ્રક્રિયા પૂર્ણ કરી હશે. હિન્દીમાં મૌલિક પુસ્તક લેખન અને અનુવાદને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા રાજભાષા ગૌરવ પુરસ્કાર યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વિજ્ઞાન અને તકનીકી, કાયદો અને સુરક્ષા, સંસ્કૃતિ અને કળા શ્રેણી અને અનુવાદિત પુસ્તક માટે પુરસ્કાર આમ કુલ 5 શ્રેણીમાં પુરસ્કાર આપવામાં આવશે. આ યોજના હેઠળ પ્રથમ શ્રેણીમાં પ્રથમ પુરસ્કાર 2 લાખ રૂપિયા, જ્યારે અન્ય શ્રેણીના પ્રથમ પુરસ્કારને 1,50,000 રૂપિયાનું ઇનામ જાહેર કરાયું છે. આ ઉપરાંત અન્ય ઇનામ પણ જાહેર કરાયા છે. આ માટે પુસ્તક નિર્ધારિત વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલું અને ઓછામાં ઓછું 100 પેજનું હોવું જરૂરી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, નવસારી, તાપી, ડાંગ, ભાવનગર, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન જામનગરના કાલાવાડ પંથકમાં કમોસમી વરસાદ પડતા

0: વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દિવસભરના તડકા બાદ બપોરે અચાનક ગાજવીજ સાથે વરસાદ થતાં ખેડૂતો ઉનાળુ પાકને લઈને ચિંતામાં મુકાયા હતા. જો કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટમાં 43.5 ડિગ્રી, જ્યારે વેરાવળમાં સૌથી ઓછું 32.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. રાજ્યમાં આજે અકસ્માત અને વીજ કરંટની અલગ અલગ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા ગામ પાસે ટ્રેક્ટર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત થયા છે. લખતર તાલુકાના ભાથરિયા ગામના 2 વ્યક્તિ મોપેડ પર શાહપુરથી પોતાના ગામ પરત આવી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંનેના મોત થયા હતા. જ્યારે પંચમહાલના હાલોલમાં વીજ કરંટ લાગતા 2ના મોત થયા હતા. પાટિયાના મુવાડા વિસ્તારમાં રૂમ સાથે જોડાયેલા લોખંડના સળિયામાં વીજ કરંટ ઉતરતા બંને યુવકોને કરંટ લાગ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવસારીના ગણદેવી તાલુકાની કશિશ રાઠોડ કુલ 327.5 કિલોગ્રામ વજન ઉંચકી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઈ થઈ છે. કશિશ સ્કોટમાં 132.5 કિલો વજન ઉંચકી સુવર્ણ, બેન્ચ પ્રેસમાં 55 કિલો અને ડેડ લિફ્ટમાં 140 કિલોગ્રામ વજન ઉંચકી કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આમ કુલ 327.5 કિલોગ્રામ વજન ઉંચકી કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઈ થવાનો માર્ગ મોકળો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધા માટે ક્વોલિફાઈ થવા માટે 325 કિલોગ્રામ વજન ઉંચકવાનો નિર્ધારિત માપદંડ હોય છે. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે આગામી 29 થી 4 આર્મ્સ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપનું 2026નું આયોજન કરાયું છે, જેમાં 27 રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા 2000થી વધુ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. અત્યાર સુધી 780થી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. યજમાન ગુજરાતમાંથી પણ 105 જેટલા ખેલાડી આ સ્પર્ધા માટે નોંધણી કરાવી છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના અધિકારી ડોક્ટર ધર્મેશકુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે ખાસ કરી દિવ્યાંગ ખેલાડી માટેની આ પેરા આર્મ રેસલિંગ આ ઇવેન્ટને વધુ પ્રેરણાદાયી બનાવશે. આ અંગે વધુ માહિતી આપે છે રમતગમત તાલીમ અધિકારી કલ્પેશ શર્મા.
1: हो रही है कि हमारे विश्वविद्यालय के अंदर गुजरात आर्म रेसलिंग एसोसिएशन के सहयोग से हम 4th राष्ट्रीय आर्म रेसलिंग और पैरा आर्म रेसलिंग चैंपियनशिप 2026 का आयोजन इस महीने की 29 तारीख से लेकर 2 जून तक कर रहे हैं. अभी तक विभिन्न राज्यों से कुल मिला के 1800 से 2000 पार्टिसिपेंट्स का आयोजन हम करने वाले हैं. एथलीट्स को रहने की और ट्रांसपोर्टेशन फैसिलिटीज, फूडिंग फैसिलिटीज हम प्रोवाइड कर रहे हैं.
0: વલસાડના વાપીના 5 વર્ષીય બાળકે માત્ર 2 મિનિટ 30 સેકન્ડમાં 44.8 મીટર સ્વિમિંગ પૂર્ણ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. દૈવિત શાહે ઓછા સમયમાં વધુ અંતર કાપવાનો રેકોર્ડ પોતાના નામે કરતા શહેરજનોમાં ખુશી જોવા મળી રહી છે. ભુજ ખાતે સ્થાનિક સ્તરે કાર્ય વૈશ્વિક સ્તરે પ્રભાવ થીમ સાથે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ, ગાઇડ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં સ્થાનિક કક્ષાએ પર્યાવરણ સંરક્ષણના પ્રયાસ વધારવા નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું. કહ્યું હતું કે જૈવ વિવિધતા એ માનવ જીવનનો અભિન્ન ભાગ છે. આ તકે કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડોક્ટર ધીરજ મિત્તલે જણાવ્યું કે ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુનેરી ઇનલેન્ડ મેનગ્રુવ એ પ્રકૃતિને કચ્છને વિશેષ દિન છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની 4 સહિત રાજ્યસભાની 24 બેઠક પર ચૂંટણી જાહેર. ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ. અમદાવાદ હવાઈ મથક પરથી 20 કરોડથી વધુનો માદક પદાર્થ પકડાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી અને નવસારીના ગણદેવીની કશિશ રાઠોડની એશિયન ગેમ્સ માટે પસંદગી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનો. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને દિવ્યા પટેલના નમસ્કાર. મિત્રો, આજના ખેતી વિષયક માહિતીના કાર્યક્રમ અંતર્ગત વેલાવાળા શાકભાજી પાક, દૂધીનું પોષણ મૂલ્ય એ વિશે રાજેશભાઈ વાઘાતની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ. મિત્રો, પ્રથમ સાંભળીએ મુલાકાત.
3: શ્રોતા મિત્રો, આપણા વિસ્તારોમાં જુદા જુદા ખેતી પાકો કરવામાં આવે છે. ઋતુ અનુસાર ત્રણેય ઋતુઓમાં ખેતી પાકો કરવામાં આવે છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે ધરમપુર તાલુકાના ભેંસદરા ગામના પ્રગતિશીલ એવા ખેડૂત રાજેશભાઈ બન્નાભાઈ વાઘાતને મળીએ અને એમની પાસેથી આ વેલાવાળા શાકભાજી પાક દૂધીનું પોષણ મૂલ્ય એ વિશેની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ રાજેશભાઈ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. રાજેશભાઈ, સૌપ્રથમ આપ ખેતી સાથે કેવી રીતે જોડાયા એના વિશે જણાવશો?
4: તે માટે તો કોઈ નહીં, આ તો પોતાનો અનુભવ કરીને આ ખેતી કરી. હવે બીજાને કોઈ બીજા ખેતરવાળા કોઈ ખેતી કરતા હોય એના માટે જોઈ જોઈને પોતે જ ખેતી

0: હવે કઈ રહી.
1: તો આપ કેટલા વર્ષથી આ ખેતીની સાથે સંકળાયેલા?
0: ખેતી આપણે લગભગ 2-3 વર્ષ જ, બહુ કઈ આગળથી નથી કરતો, 3-1 વર્ષ જેવું થયું.
1: તો આ ઘણા બધા ખેતી પાકો કરવામાં આવે છે, તો આપ કયા કયા ખેતી પાકો કરો છો?
0: એ તો આપણે છે ને લગભગ શ્રાવણમાં જેવા દૂધીની ખેતી અમે રૂપીએ છીએ, મતલબ જે જગ્યા હોય એને રાખી મૂકીએ, એમાં કંઈ બીજું ઉપયોગ નથી કરીએ. હવે શ્રાવણમાં એને રોપી દઈએ.
1: આ સિવાય આપ ડાંગર કરો?
0: હા, એ કરીએ ને, ડાંગર કરીએ બહાર બીજી જમીનમાં ડાંગર રોપીએ.
1: રાજેશભાઈ, આ જે આપે જે આ દૂધીનો પાક કરેલો છે, તો કેટલા વિસ્તારમાં એનો પાક છે?
0: દૂધીનો એ તો બહુ નથી મારું, તો એ લગભગ તું વીઘું ને તું મને, મતલબ 2 કેડા જેવા નાના નાના રોપેલા છે.
1: તો આ જે દૂધીનું તમે જે રોપણી કરેલી છે, તો એમાં ઘણા બધા એની જાત આવે, તો કઈ જાતનું બિયારણ વાવેલું છે?
0: આમાં છે ને 158, સારીમાં સારી કોઈ દૂધી હોય તો 158 સારું પ્રમાણ ભાવો મળે ને લાગો એનો સારો આવે, બધી રીતના સારું, એટલે 158 રોપીએ.
1: તો રાજેશભાઈ, આ દૂધીના માટે એની જે જમીનની તૈયારી આવે, તો એ કયા સમયગાળામાં કરેલી છે?
0: એ તો અમે કદાચ કોઈને મદદમાં માણસ લઈએ કે પૈસા આપવા પડે, તો 1-2 દિવસમાં કદાચ એ ખાડા જે કંઈ કરવાનું હોય, ખાતર હોય,
1: એટલે જમીન ખેડવાની ને એ હોય તો એ
0: ત્યારે જ, આ તો રોપવાનું ત્યારે જ, એમ જ જગ્યા મતલબ રોકી રાખીએ અમે, પછી ઘાસ જે હોય તે કાપીને પછી એને ખાડા કરીને ખાતર બાતર જે નાખવાનું હોય એ નાખીને રોપી દઈએ.
1: તો રાજેશભાઈ, આ જે દૂધીનું બીજ રોપવામાં આવે, તો જે ખાડો કરવામાં આવે, તો આમ ખાડાની ઊંડાઈ અને પહોળાઈ કેટલી રાખવામાં આવે?
0: નથી, એ બહુ કંઈ નથી કરીએ અમે, લગભગ 1/2 ફૂટ કે ફૂટ જેવી રાખીએ, એમાં ડાય ને બીજું કંઈ નાખીએ અમે, પછી એની રોપી દઈએ, પછી આ 4-5 પાત્રા થઈ જાય પછી એને પાછું ખાતર નાખીને પૂરી દઈએ, પુરાણ કરવાનું, એટલે ખાડો મોટો થઈ જાય એના હાથે, એટલે છોડની કઈ જે તત્વો મળવાનું હોય ને એને પુરાણમાં આવી જાય.
1: રાજેશભાઈ, તો આ જે ખાતર ખરું, તો કેટલા કેટલા દિવસે એમાં ખાતર આપવામાં આવે?
0: એ તો પુરાણ કર્યું પછી ઉપર જે કઈ હશે ને એ ઉપર મંડપ પર ચડી જાય, એનું ફૂલ આવે પછી એનું લાગ આવી જાય, પછી ઉપર આવી જાય ફૂલ, પછી ખાતર એક દ્વાર આપી દઈએ, પછી આ દૂધી ચાલુ થાય, તોડ થાય, પછી 2-3 તોડ થાય કદાચ, પછી અમે પાછું હવે જરૂર પૂરતી એને ખબર પડે આ ફળ જરાક નબળું આવતું છે કે અત્યારે અમે એક ખાતર આપીએ.
1: તો આ જે મંડપ કરવામાં આવે, તો દૂધીના બીજ રોપ્યા પછી કરવામાં આવે કે પહેલા જ કરવામાં આવે છે?
0: રોપીને પછી અમે કરીએ, અમુક ખેડૂત આગળ કરી દે, અમે ઉગે પછી જ કરીએ.
1: તો રાજેશભાઈ, આજે મંડપ દૂધીનો તૈયાર કરવાનો હોય, તો આપને ત્યાં કયા પ્રકારનો મંડપ તૈયાર કરેલો છે, અને આમ કેટલો ખર્ચ એમાં થઈ જાય છે?
0: એ તો ખર્ચો તો હવે મજૂરીને મોઘું પડે, મજૂરી બહુ થાય, પણ અમે તો હવે પોતે જ કરીએ કામ, એટલે
1: કઈ વસ્તુની એમાં?
0: એમાં વાંસ લાવવા પડે, તાર લાવવા પડે, એનાથી પછી આ સુત્રી પ્લાસ્ટિક જે વીંટાળવાનું હોય ને એ લાવવું પડે.
1: તો આ દૂધીનું આમ ઉત્પાદન પહેલું છે તે કેટલા દિવસે મળી રહી?
0: એ પૂરેપૂરી એની મહેનત કરી હોય તો 45 દિવસ પર આપણને મળી રહી.
1: મિત્રો, વેલાવાળા શાકભાજી પાકોની ખેતીની અંદર જમીનની તૈયારી ખૂબ જ મહત્વનું પરિબળ ગણાય છે. આપણે જ્યારે જમીનની તૈયારી કરવાની હોય, ત્યારે દૂધીના પાક માટે સૌ પ્રથમ જમીનમાં 15-20 ટન સારું ખોવાયેલું છાણિયું ખાતર અથવા તો સેન્દ્રિય ખાતર નાખીને આડી ઊભી ખેડ કરવામાં આવે છે. ત્યારબાદ જમીનને વાવેતર માટે તૈયાર કરવાની રહે છે. મિત્રો, વેલાવાળા પાકોમાં ખાતર પણ ખૂબ જ જરૂરી છે. રોપણી પહેલાં ખાડામાં પાયાના ખાતરો પૂરીને દૂધીના બીજની રોપણી કરવી જોઈએ. તે પછી 40-45 દિવસે દૂધીના પાકમાં ફૂલ આવવાના શરૂ થાય છે, ત્યારે છોડની ફરતે રિંગ કરીને પૂરતી ખાતરનો ડોઝ આપીને માટી ચડાવવામાં આવે છે. ફળ પરિપક્વ થતાં જ ફળની વીણી શરૂ થાય છે, ત્યારે 2-3 વીણી પછી ખાતર આપવું જરૂરી છે. પાકના ઉત્પાદનની ગુણવત્તા જાળવવા માટે 1 કે 2 વખત સૂક્ષ્મ તત્વ પણ આપવા જરૂરી છે. વેલાવાળા શાકભાજી પાકોમાં મંડપ પદ્ધતિ અંગે જાણીએ તો વેલાવાળા શાકભાજી પાકોની ખેતી મંડપ પદ્ધતિથી જ કરવી જોઈએ. કાચા મંડપ બનાવવા માટે વાંસ અને લાકડાના ટેકાનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે સિમેન્ટના થાંભલા અથવા લોખંડના થાંભલા વાપરીને પાકા મંડપ બનાવી શકાય છે. કાચા મંડપ વધુ સમય સુધી ટકતા નથી, જ્યારે પાકા મંડપ 3-4 વર્ષ સુધી એમાં કોઈ મુશ્કેલી આવતી નથી. મિત્રો, મંડપ પદ્ધતિથી વેલાવાળા શાકભાજીની ખેતીમાં થતા ફાયદા વિશે જાણીએ તો મંડપ ઉપર વેલા ચડાવવાથી વેલામાં ફળ બેસવાના વિસ્તારમાં વધારો થાય છે, જેથી વધારે ફળો બેસે છે અને ઉત્પાદન પણ વધે છે. મંડપ પદ્ધતિના કારણે વેલાવાળા શાકભાજી પાકોમાં પરાગનયનની જે ક્રિયા છે એ સહેલાઈથી થતી હોય છે, જેથી ફળનું બેસાણ વધે છે અને ફળ લટકતા રહેતા હોવાથી એના કદમાં ઝડપથી વધારો થતો હોય છે. તેમજ છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળવાથી ગુણવત્તા પણ સારી રહે છે. ફળો જમીન અને પાણીને અડતા ન હોવાથી એમાં કાળા ડાઘા પડતા નથી અને બગાડ ઓછો થાય છે. આંતરખેડ નિંદામણ, પિયત, દવા છંટકાવ કે ફળોની વીણી કરવાનું જે કાર્ય છે એ સરળ બને છે. રોગ જીવાતનું પ્રમાણ ઘટતા મજૂરી ખર્ચ અને દવાના ખર્ચમાં પણ બચત થતી હોય છે. આમ કેટલીક કાળજી રાખવામાં આવે તો વેલાવાળા શાકભાજી પાક દૂધીમાં સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે. રાજેશભાઈ, એમાં જે નીંદણ ઉગતું હોય તો નીંદણ નિયંત્રણ માટે કયા પ્રકારની પદ્ધતિ છે અને નીંદણ કેવી રીતે કાઢવામાં આવે છે?
0: એ તો છે ને, કોઈ ખેડૂત છે, માણસ લે મજૂરી આપીને એને કદાચ કાઢી નાખે કચરું બધું, એમાં બે ખાંડો વાર જેવું કાઢવા પડે. હવે ત્રીજી વખત તો પેલું મંડપ ભરાઈ જાય, પછી તો એમને એમ નહીં નીકળે, એટલે બે ખાંડ વખત જેવું કાઢવા પડે મજૂર લઈને. ને એમ તો કોઈ છે ને દવાઓ લાવીને મેડિકલમાંથી લાવીને એમાં છાંટી દે એટલે એમ મરી જાય.
1: તો એમાં જે પિયત આપવાનું રહે, પછી કયા માસથી એમાં પાણી શરૂઆત કરવાની હોય અને કેટલા દિવસે પાણી એમાં આપવામાં આવે?
0: એ તો ભાદવરામાંથી શ્રાવણમાં રોપીએ એટલે એમ તેમ કરીને આ માસ નીકળી જ જાય. હવે ભાદવરામાંથી જેવું પાણી એમાં આપવું પડે ને એમ નાના હોય તો 4-5 દિવસ પર આપવું પડે, પણ વેલા ઉપર ચડી ગયા હોય, એનું ફળ આવી ગયું હોય તો 3 દિવસ પર પાણી આપવું પડે.
1: તો આ પાણી આપતી વખતે આમ એમાં કાળજી રાખવી પડે ખરી?
0: પાણીમાં તો હાથે રહીને પાણી આપીએ તો સારુંમાં સારું, એમ છોડી મૂકીએ ક્યારી હોય સારી હોય ભરાઈ જાય તેમાં વેલાને નુકસાન હો જાય,
1: વેલા મરી જાય. તો રાજેશભાઈ, આ જે દૂધીનો પાક છે તો એમાં રોગ જીવાત આવે ખરા? વાતાવરણની અસર પડે ખરી?
0: પડે. આ જીવાતમાં ઈયળ આવે, પેલી મસરી આવે, એવું બધું આવે. આમ જાય એગ્રો પર મેડિકલમાં જાય એટલે દવા પછી કહે એટલે તે રીતની દવા આપે એટલે એ દવા પછી છાંટી દેવા પડે.
1: રાજેશભાઈ, તો આ રોગ જીવાત આવે તો કેવા પ્રકારનું એનું નુકસાન જોવા મળે ને આપણે ઓળખ કેવી રીતે કરી શકીએ એમ રોગ જીવાત આવ્યા છે?
0: એ તો હવે આપણે પર તો ઈયળ આવી જાય એટલે એને કોતરે એટલે આપણને ખબર કે આ દૂધી હવે આ નુકસાન જ છે એટલે એમ કરીને પછી બગડી જાય, એમ કરીને એમ વેચવા જાય ને તો ભાવો નહીં આપે એટલે આપણે કાળજી લઈને દવા છાંટવી પડે.
1: આ દવા જે છાંટવામાં આવે તો એમાં કેટલી વાર સ્પ્રે કરવામાં આવે?
0: એ તો મેં તો છે ને હવે આ સિઝને તો લગભગ 4-5 પછી જ છાંટીએ તો લગભગ એની દવા છે ને વેલા ઉપર 1/2 કલાક 1 કલાક જેવું રહેવા પડે, પછી કઈ વરસાદ આવે કે જે ઝાકળ પડે જે દવાઈ જાય તો કઈ નહીં, પણ 1/2 કલાક 1 કલાક રહેવું પડે એમ વેલા પર દવા સાઈટી પછી.
1: રાજેશભાઈ, આ હવામાન જે ધુમ્મસ વાળું ને એવું થાય તો એનાથી આમ પાકને અસર થાય ખરી?
0: થાય. એને જે લાગ હોય ને એ લાગ બહુ મરી જાય. બધું વાતાવરણ બદલાયા કરે એટલે ધુમ્મસ આવે એટલે.
1: તો આ જે પાક ખરો દૂધીનો આમ તો કેટલા સમયગાળા સુધી એનું ઉત્પાદન ચાલુ રહી છે?
0: એ છે ને 4-1 માસ જેવું આપે, એની પૂરી મહેનત કરી હોય, ખાતર પાણી આપ્યું હોય, પૂરી મહેનત કરી હોય તો 4-1 માસ જેવું મળે આપણને.
1: તો આમાં બીજી કોઈ માવજત આમ કરવાની રહી ખરી?
0: નથી, બહુ કંઈ નથી. એ તો આપણે છે ને મંડપ બનાવી દીધો હોય, ચડી ગયા હોય, પછી તો એને પાણી કે આ ખાતર દવા આપવાનું હોય એટલું જ કાપીને પછી વેચાણ જ કરવાનું.
1: તો રાજેશભાઈ, આ જે દૂધી છે તો એને કેવી રીતે એનું ફળ તોડવામાં આવે ને કયા પ્રકારનું કઈ સાઈઝનું ફળ તોડવામાં આવે છે?
0: એ તો આપણને હવે મંડપ ઉપર દેખાય કે 500 ની ઉપર છે કે 500 ની થઈ ગયેલી હોય કે 500 ની નીચે થઈ જાય એટલે આપણને અંદાજ ખરી કે આ દૂધી હવે કાપવા પડે, તેને ઉતારી લેવા પડે કાપીને, ને જે કંઈ નાની હોય એને છોડી મૂકવા પડે. હવે બે બે એક દિવસ વચ્ચે કદાચ છોડી મૂકવાનું, આગલા દિવસે પછી એને ઉતારી લેવાનું.
1: તો એમાં જે પેકિંગ વ્યવસ્થા છે અને ગ્રેડિંગ વ્યવસ્થા છે, કયા પ્રકારની હોય એમ?
0: એમાં છે ને, જે આપણે વેચવા વાળો લઈ જતો છે ને, એ જ અમને આ કોથળી આપે કે પેપર આપે, એમાં વીંટાળીને પછી બારી

0: મૂકીએ. હવે આવીને વજન કરીને લઈ જાય, પછી આ વેચવા વાળો કેવી રીતના વેચે તો એ જાણે. પછી
1: તો એમાં કયા પ્રકારની કિંમત મળી રહી આપને?
0: કિંમત આપણને તો એ વજન કરી લઈ, અહીંથી વજન કરી બિલ બનાવી આપે, જે કોઈ અમુક રોકડમાં લઈ જાય, અમુક રોકડા આપે આ લઈ જાય, એને ત્યાં ભાવ મળતો હોય એના કરતાં આપણને 5 કે 10 રૂપિયા ઓછા મળે.
1: રાજેશભાઈ, આ દૂધીને આપને ત્યાં જે દૂધીનું વાવેતર કરો છો, તો આમ કેટલા સમય સુધી રાખો છો આપ?
0: મેં 4-1 માસ જેવું રાખીએ,
1: હા,
0: પછી કાઢી નાખીએ. પછી છે ને આ મંડપ કદાચ ની ફાઈવ હોય તો ખોલી નાખીએ, એમાં પછી આ ડાંગર ચોમાસામાં રોપી દેવું વરસાદ પડે.
1: આ દૂધીની અંદર આમ જ્યારે ખાતર આપવાનું હોય, તો જ્યારે ઉનાળાની સમયગાળો હોય, તો એ સમયે આમ કંઈ ધ્યાન રાખવા પડે ખરું?
0: હા, તો એ પાણી મૂક્યું પછી જ ખાતર આપવું પડે. પહેલે ખાતર નહીં અપાય, એ પાણી છોડી દીધું હોય, બધું ભીણાઈ ગયું હોય, પછી ખાતર અપાય. પહેલે અપાય ને તો એ અંદર બહુ કંઈ વહેલાને અચ્છર નહીં કરે, અંદર ઉતરી જાય. એટલે પાણી મૂક્યું હોય, થોડીક જગ્યા એમ સુકાતી હોય, પછી જ આપવું પડે.
1: તો રાજેશભાઈ, આમ દૂધીના જે ભાવ ખરા, તો આમ કયા સમયગાળા દરમિયાન એમ સારા ભાવ મળી રહે?
0: એ ભાવ છે ને ઠંડીમાં પુષમાં જ છે ને સારો ભાવ મળે, પછી ગરમી આવી જાય, પછી તો વેચાણ ઓછું રહે, એટલે ભાવ બહુ ઓછો મળે.
1: રાજેશભાઈ, આ સિવાય આપ આમ બીજા કોઈ કાર્યમાં જોડાયેલા છો ખરા?
0: નથી.
1: એટલે ખેતી સિવાય કઈ પશુપાલન કે એવું કઈ?
0: પશુપાલનમાં ગાય રાખેલી છે, અમે 2 ગાય છે, એની ગાયની મહેનત કરીએ અને આ ખેતીમાં ધ્યાન દઈએ, એ સિવાય બીજું કઈ નથી.
1: રાજેશભાઈ, એટલે આપના ખેતરમાં જે આ છાણિયા ખાતરનું જે છે, એ આપને ત્યાંથી મળી રહે?
0: હા, એ મળી રહે. ને આ હવે છાણિયું ખાતર છે, અમે પોતે જ જમીનમાં આનો ઉપયોગ કરીએ, કઈ બીજાને આપીએ નથી.
1: એટલે એમાં તમને ખાતરનો ખર્ચ
0: બચી જાય. એમ પહેલું નાખવા પડે, બજારનું પણ થોડુંક ઓછું નાખવા પડે, આનો ઉપયોગ વધારે લઈએ અમે રાસાયણિક.
1: રાજેશભાઈ, આપે અમારા મિત્રોને વેલાવાળા શાકભાજી પાક દૂધીનું પોષણ મૂલ્ય વિશેની જે માહિતી આપી, તે બદલ આપનો આભાર.
0: નમસ્કાર.
2: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વેલાવાળા શાકભાજી પાક દૂધીનું પોષણ મૂલ્ય એ વિશે રાજેશભાઈ વાઘાતની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત.
3: નમસ્કાર, યે આકાશવાણી હૈ. 9 દશક યાની 90 સાલ જબ ટીવી કા પર્દા કોરા થા ઓર ઇન્ટરનેટ એક સપના, તબ ધુન કી ઇસ લહેર ને ભારત કે હર ઘર મે અપની જગહ બનાઈ. ક્રિકેટ કે રોમાંચક આંખો દેખે હાલ સે લેકર મન કી બાત કે સંવાદ તક,
4: આસમાન મે સિર ઉઠા કર ઘને બાદલો કો ચીર કર રોશની કા સંકલ્પ લે, અભી તો સૂરજ ઉગા હૈ.
3: આકાશવાણી સિર્ફ એક રેડિયો સ્ટેશન નહીં, હર ભારતીય કે સંઘર્ષ ઓર સફળતા કા સાક્ષી હૈ. સૂચના, શિક્ષા ઓર મનોરંજન કા સબસે ભરોસેમંદ સાથી. આજ ભી પહાડો કી ચોટી સે લેકર સુદૂર ગાંવ તક હમારી આવાજ હી આપકી પહેચાન હૈ.

મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર લતા મંગેશકર અને સાથી કલાકારોના સ્વરને. ચિત્રપટ છે અખંડ સૌભાગ્યવતી.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર લતા મંગેશકર અને સાથી કલાકારોના સ્વરને. અને હવે સાંભળીએ ગાયક કલાકાર મનહર ઉધાસના સ્વરમાં ગઝલ.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર મનહર ઉદાસના સ્વરને. મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. મોસમ વિભાગ તરફથી મળેલ જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાતમાં અને દમણ દીવ તેમજ દાદરા નગર હવેલી વિસ્તારમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.
1: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, હવે થોડી જ વારમાં આપ સાંભળશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતી સમાચાર.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને સાયપ્રસે આતંકવાદ વિરોધી નવીનતા અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સથી 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો સોંપશે. ચૂંટણી પંચે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું. સીબીએસઈએ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ એક દિવસ વધારી. છેલ્લા 4 દિવસમાં દેશની વીજળીની માંગમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ભારત અને સાયપ્રસે આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી નવીનતા અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ અને સંશોધન અને સાંસ્કૃતિક સહયોગ પર સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિટ્સ સાથે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. તેમણે બહુપક્ષીય મંચોમાં સહયોગ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બેઠક દરમિયાન તેઓએ વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
1: ભારત ઓર સાયપ્રસ કે બીચ યે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ દોનો દેશો કે ફાઇનાન્શિયલ ઓર સર્વિસેજ હબ કો જોડકર કોમર્સ કે લીએ કેપિટલ અનલોક કરેગી. યસ સાયપ્રસ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી ઓર એગ્રીકલ્ચર સેક્ટર મેં ભારતીય કંપનીઝ કે લીએ નયે અવસર પ્રદાન કરેગી ઓર ભારત કે તેજી સે બઢતે શિપિંગ ઓર મેરીટાઇમ ક્ષેત્રો મેં નયા નિવેશ લેકર આયેગી.
0: સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિસે જણાવ્યું કે બંને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને યુરોપિયન યુનિયન ભારત સંબંધોએ છેલ્લા વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણ ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે ભારત હવે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ માત્ર 8 દિવસમાં 1,00,000 વધારાના ઘરો ઉમેરી રહ્યું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જોશીએ જણાવ્યું કે આ રાષ્ટ્રની સ્વચ્છ ઉર્જા ચળવળની વધતી ગતિ અને દેશભરમાં રૂફટોપ સોલારના ઝડપી સ્વીકાર્યતાને પ્રતિબિંબિત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો સોંપશે. આ તકે શ્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. આ રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાશે. દેશના તમામ ભાગોમાંથી પસંદ કરાયેલા આ યુવાનો ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં હોદ્દા સંભાળશે, જેમાં રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય,

0: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ અને ઉચ્ચ શિક્ષણના વિભાગનો સમાવેશ થાય છે.
1: यह रोजगार मेला रोजगार सृजन के प्रति प्रधानमंत्री की प्रतिबद्धता को पूरा करने की दिशा में एक महत्वपूर्ण कदम है. यह रोजगार मेला युवाओं को सशक्त बनाने और राष्ट्र निर्माण में उनकी भागीदारी सुनिश्चित करने के लिए उन्हें सार्थक अवसर प्रदान कर रहा है. देश भर में अब तक आयोजित 18 रोजगार मेलों के माध्यम से 12 लाख नियुक्ति पत्र जारी किए जा चुके हैं. यह 19वां रोजगार मेला देश भर में 47 स्थानों पर आयोजित किया जाएगा. इसमें देश के सभी हिस्सों से चयनित नव नियुक्त उम्मीदवार केंद्र सरकार के विभिन्न मंत्रालयों और भागों में नियुक्त होंगे, जिसमें रेल मंत्रालय, गृह मंत्रालय, स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय और उच्च शिक्षा विभाग सहित अन्य विभाग शामिल हैं. यह रोजगार मेला देश के विकास में युवाओं की भागीदारी को मजबूत करने की दिशा में एक और बड़ा कदम है. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: आयुष्मान भारत डिजिटल मिशने 100 करोड़ થી વધુ આરોગ્ય રેકોર્ડને આયુષ્માન ભારત આરોગ્ય ખાતા આભા સાથે સફળતાપૂર્વક લિંક કરીને એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે લિંક્ડ આરોગ્ય રેકોર્ડની સંખ્યા ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 50 કરોડથી બમણી થઈને માત્ર 15 મહિનામાં 100 કરોડથી વધુ થઈ ગઈ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 10 કરોડ આરોગ્ય રેકોર્ડ હવે દર 2 થી 3 મહિને લિંક થઈ રહ્યા છે. મંત્રાલયે માહિતી આપી હતી કે 450થી વધુ જાહેર અને ખાનગી આરોગ્ય ટેકનોલોજી સોલ્યુશન્સ EBDM ઇકોસિસ્ટમ સાથે સફળતાપૂર્વક સંકલિત થયા છે, જેનાથી આરોગ્ય સુવિધાઓમાં ડિજિટાઇઝેશન અને આરોગ્ય રેકોર્ડના સીમલેસ વિનિમયને વેગ મળ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ચૂંટણી પંચે આજે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનો સમયપત્રક જાહેર કર્યું છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી HD દેવગોળા, કેન્દ્રીય પ્રધાનો જ્યોર્જ કુરિયન અને રવનીતસિંહ સહિત અનેક સભ્યોનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3, ઝારખંડમાં 2 અને મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે ચૂંટણી યોજાશે. આ જાહેરનામું 1 જૂને બહાર પાડવામાં આવશે અને 18 જૂને મતદાન થશે. મતગણતરી પણ તે જ દિવસે થશે. પંચે મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં રાજ્યસભાની બેઠક માટે પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરીને નકલો મેળવવાની અંતિમ તારીખ 1 દિવસ વધારીને 24 મે કરી છે. CBSE તેની વેબસાઇટ પર અરજીઓમાં વધારો અને ટેકનિકલ ખામીઓને કારણે આ નિર્ણય લીધો છે. બોર્ડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મળ્યા પછી પુનઃ મૂલ્યાંકન માટે અરજી કરવા માટે 2 દિવસનો સમય મળશે. સરકારે જણાવ્યું છે કે છેલ્લા 4 દિવસમાં દેશની વીજળીની માંગમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. દેશના ઘણા ભાગોમાં તાપમાન સતત વધી રહ્યું છે. વીજળી મંત્રાલયે જણાવ્યું કે ગઈકાલે દિવસની વીજળીની માંગ અગાઉના તમામ રેકોર્ડ તોડીને 270.82 ગીગાવોટ પર પહોંચી ગઈ હતી. બુધવારે તે 265 ગીગાવોટને વટાવી ગઈ હતી, જ્યારે સોમવાર અને મંગળવારે દિવસની વીજળીની માંગ અનુક્રમે 257 અને 260 ગીગાવોટ હતી. બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે વીજળીની માંગ ટોચ ઉપર હોય છે. મંત્રાલયે જણાવ્યું કે તે માંગ મુજબ વીજળી પૂરી પાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મંત્રાલયે નાગરિકોને વીજળીનો કરકસર અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટનલ એન્જિનિયરિંગ, સ્લોપ સ્ટેબિલિટી અને ક્ષમતા નિર્માણમાં એડવાન્સ કન્સલ્ટન્સી સપોર્ટ માટે નોર્વેજિયન જીઓટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ NGI સાથે સમજૂતી કરાર કર્યા છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ સહયોગ NHAIની જીઓટેકનિકલ એન્જિનિયરિંગ અને કુદરતી જોખમ ઘટાડવામાં NGIની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કુશળતાનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને વૈશ્વિક ધોરણો અનુસાર વિકસાવવા અને જાળવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી S. ચોકલિંગમે આજે મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા માટેના કાર્યક્રમની જાહેરાત કરી છે. એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે આગામી મહિનાની 20મી તારીખથી 7 ઓક્ટોબર દરમિયાન લગભગ 98.6 મિલિયન મતદારોની વિગતોની ચકાસણી 1 લાખથી વધુ ક્ષેત્ર સ્તરીય અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. 30 જૂનથી 29 જુલાઈ સુધી અધિકારીઓ દરેક મતદારના ઘરે જઈને ગણતરી ફોર્મ એકત્રિત કરશે અને પૂરી પાડવામાં આવેલી માહિતીની ચકાસણી કરશે. આઈપીએલ ક્રિકેટમાં આજે હૈદરાબાદમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સનરાઈઝર હૈદરાબાદે 5 ઓવરમાં 1 વિકેટે 52 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં આગળ છે, જ્યારે ત્રીજા સ્થાને રહેલ હૈદરાબાદ મોટી જીત સાથે ટોચના 2માં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. બંને ટીમો પહેલેથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. મુંબઈમાં આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 623મી બેઠક યોજાઈ હતી. બોર્ડે વૈશ્વિક અને સ્થાનિક આર્થિક પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, જેમાં ભવિષ્યના જોખમોનો સમાવેશ થાય છે અને નાણાકીય વર્ષ 2025-26 માટેના આરબીઆઈના વાર્ષિક હિસાબો પર ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને સાયપ્રસે આતંકવાદ વિરોધી નવીનતા અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સથી 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપશે. ચૂંટણી પંચે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું. સીબીએસઈએ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીની સ્કેન કરીને નકલો મેળવવાની અંતિમ તારીખ 1 દિવસ વધારી. છેલ્લા 4 દિવસમાં દેશની વીજળી માંગમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.